નમસ્કાર, સુપ્રભાત. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્સ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. આજે જેઠ માસના શુક્લ પક્ષની 11મી તિથિ, વિક્રમ સંવત 2082 ને ગુરુવાર, તદનુસાર 25 જૂન 2026. અત્યારે સવારના 5:57 થઈ છે. આપ સૌનું આજની અમારી આ પ્રસારણ યાત્રામાં ભાવભીનું સ્વાગત છે. સભાનો શુભારંભ કરીએ મંગલ સ્વરથી.

આ સાથે જ આજની ભક્તિ સંગીતની અર્ચના અહીં સંપન્ન થાય છે. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: ये आकाशवाणी का प्रसारण है विविध भारती।
1: हमना जाप सांभी रहा था श्री रामचरित मानस गान। छोगीने 45 मिनट समय थे ओछे, हवे सांभीए कार्यक्रम कृषि माहिती। વૃક્ષોની કેળવણી એ વિષય પર રજૂઆત કરી રહ્યા છે કાનન છાયા।
2: વહેલી સવારના રામ રામ સાથે આજે કૃષિ માહિતીમાં વાત કરીએ વૃક્ષોની કેળવણી વિશે। ઉપજના ખાસ હેતુ માટે આપણે જે ઝાડ છોડ કે પછી વૃક્ષો વાવેલા હોય તેને ઉત્પાદનનું અંગ બનાવતા હોઈએ તો તેની પાસેથી ફળ, ફૂલ, લાકડું કે ઘણા બધા ફાયદા ઉઠાવવાનું આયોજન આપણે કર્યું હોય છે તો સ્વાભાવિક છે કે તે વનસ્પતિની આપણે વિશિષ્ટ કાળજી લેતા હોઈએ છીએ। તેમાં બિયારણની જાત, તેને આપવામાં આવતા ખોરાક પાણી, રોગો અને કીટકો સામેનું રક્ષણ, આ બધા જ જરૂરી પાસા ગણાય છે અને એટલું જ મહત્વનું છે વૃક્ષની કેળવણી અને છાટણીનું પાસું પણ, જેને ટ્રેનિંગ અને પ્રુનિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે। જો સમજદારીપૂર્વક આ માવજત કરવામાં આવે તો આપણે વિક્રમી ઉત્પાદન લઈ શકીએ છીએ। હવે સ્વાભાવિક છે કે આપણને પ્રશ્ન થાય કે આ વૃક્ષની કેળવણી એટલે શું। તો ભાઈ, વૃક્ષના રોપાને કે કલમને જમીનમાં ચોપણી કર્યા પછી તે યોગ્ય રીતે વધે, વિકસે, ઊંચું જાય અને ઘટા બંધાય તે માટેની ખેડૂતો તરફથી રખાતી જે કાળજી છે તેને વૃક્ષની કેળવણી કહેવાય। એટલે કે થડ નમી ન પડે તે માટે ટેકો આપવો જોઈએ, થડ સીધું જ આગળ વધે મતલબ કે વાંકું ચૂકું ન બને તે માટે શરૂઆતમાં ફરતી ડાળીઓને રોકી લેવી જોઈએ કે પછી માપસરની સંખ્યામાં જ એને થવા દેવી જોઈએ। ઊંચે ગયા પછી તેનો સમતોલ વિકાસ થાય તે માટે ચારે બાજુ સરખા પ્રમાણમાં રહેવા દેવી, આ બધી જ બાબતો ઝાડ ઉછરતું હોય તે દરમિયાન કરવામાં આવે છે અને આ કામગીરી કેળવણીનો એક ભાગ ગણી શકાય। તો કેળવણી શા માટે જરૂરી છે એનો જવાબ આપણે એમ આપી શકીએ કે ઇમારતી ઉપયોગ માટે જો કોઈએ સાગના ઝાડ રોપ્યા હોય અને લાકડું જો વાંકું ચૂકું થાય તો એ શું કામ આવે। એટલે ભવિષ્યમાં વૃક્ષ પાસેથી કયા પ્રકારનું ઉત્પાદન લેવાનું છે તેને ધ્યાનમાં રાખીને જ વૃક્ષ સાથે પહેલેથી વર્તન કરવામાં આવે।

0: તો આપણો હેતુ સિદ્ધ થાય છે, નહીં તો ઝાડ તો બધા જ છે અને બધાના સ્વભાવ અલગ અલગ હોય છે. કોઈ એકદમ સોટા જેવું ઊંચું વધે છે, તો કોઈ માળ મૂકી વધવાનું છે, કોઈ વળી ડાળીઓ સાથે ખૂબ પહોળું વધવાનું છે. એટલે રોપણી કર્યા પછી શરૂઆતના વિકાસના તબક્કામાં જ જો તેને જરૂરી ઘાટ આપવાની મહેનત કરી લઈએ તો એ ઘાટ શક્ય બને છે, પછીથી તે થઈ શકતો નથી. જેમ કે એક બે ઉદાહરણ લઈએ તો જામફળ, આમળા, આંબા, લીંબુ આ છોડની વૃદ્ધિની સાથે થડ પરથી નીચેના 3-3.5 ફૂટ સુધીમાં નીકળતી ડાળીઓને બંધ રાખવી જોઈએ, નહીં તો તે ઝાડ ઘાટઘૂટ વિનાનું કે પછી બે ડોળ બની જાય છે અને નીચે ખામણામાં ખેતીકામ કરવાની મુશ્કેલી પડે. અને વધારામાં ડાળીઓ જાડી થવા દીધા પછી કાપકૂપ કરીએ તો તે ઝાડની એટલી શક્તિ આપણે વેડફી દઈએ છીએ. એટલે શરૂઆતથી જ તેની કેળવણી કરવી જોઈએ. એવી જ રીતે બદામ જેવા માળ મૂકીને વધનારા વૃક્ષો છે, જો એને એની રીતે વર્તન કરવાની આપણે છૂટ આપીએ ને તો સાવ નીચે 2.5-3 ફૂટેથી માળ મૂકવા, ડાળીઓ ફોડવાનું કામ શરૂ કરી દે એ તો કેમ ચાલે. એટલે 5-6 ફૂટની ઊંચાઈ થડ મેળવી લે ત્યાં સુધીની ડાળીઓ કાપતા રહેવી જોઈએ. ને એવી જ રીતે દ્રાક્ષ જેવી ફળવેલીને માંડવા તાર ઉપર ગોઠવવાની હોય છે. શરૂઆતમાં સીધું થડ, પછી 2 પ્રાઇમરી શાખા, ત્યારબાદ મંડપની પદ્ધતિ અનુસાર 4 કે 6 સેકન્ડરી શાખાઓ અને એમાં પણ 6 કે 8 ઇંચે ટર્સરી શાખાઓ ફૂટવા દેવાની હોય છે. એટલે જો પહેલેથી જ પૂરી તકેદારી રાખી હોય તો વેલી માળખું તૈયાર કરીને આપણે તેમાંથી અઢળક ઉત્પાદન લઈ શકીએ છીએ. તો આજે આપણે વાત કરી કૃષિ માહિતીમાં વૃક્ષોની કેળવણી વિશે. વધુ માહિતી સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી સૌને રામ રામ.
1: મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ કૃષિ માહિતી. વૃક્ષોની કેળવણી એ વિષય પર રજૂઆત કરી રહ્યા હતા કાનન છાયા. સમય થયો છે આપને જણાવવાનો આકાશવાણી રાજકોટ પરથી આજરોજ પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો.

બરાબર 7:20 આપ સાંભળી શકશો ફિલ્મી ભક્તિ સંગીત. સુગમ સંગીત આપ સાંભળશો 7:30. આજના આ કાર્યક્રમમાં ગાયક તથા સ્વરકાર છે આશિત દેસાઈ. પર્યાવરણની દૈનિક શ્રેણી પર્યાવરણ વિષયક 5 મિનિટ લઈને હાજર થઈશું 7:55. માનવ સર્જિત પર્યાવરણ આ વિષય પર આજ આપ સાંભળશો દર્શના દેસાઈની રજૂઆત. ભજનનો આસ્વાદ આપ માણી શકશો કાર્યક્રમ નિરખને ગગનમાં અંતર્ગત 8:30. આજના કલાકાર છે અશોક પંડ્યા. હિન્દી વાર્તાલાપ પ્રસારિત કરીશું 8:50. આજનો વિષય છે હિન્દી કવિતા મેં નારી મુક્તિ. વક્તા ડોક્ટર સંજય આસોદરિયા. ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન આપ માણી શકશો 9:15. 10:30 આપ સાંભળશો ગુજરાતી ચિત્રપટ સંગીત.

બપોર 11 વાગ્યાથી આપ સાંભળશો અમારા અમદાવાદ કેન્દ્રનું પ્રસારણ, જે અંતર્ગત 12 વાગે આપ માણી શકશો કેટલાક ગુજરાતી ગીતો. બહેનોનો માણીતો કાર્યક્રમ સહિયર પ્રસારિત કરીશું 12:30. આજના આ કાર્યક્રમમાં આપ સાંભળશો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રદાન, સહયોગ થકી સ્વાવલંબન એ વિષય પર જયશ્રીબેન કાકડિયા સાથેની મુલાકાત આજે પ્રસારિત થશે. કાર્યક્રમ નિર્માણ અટલ શર્મા. બપોર 1:10 આપ સાંભળશો સુગમ સંગીત. ફોજી સાથીઓ માટે જય ભારતીની પ્રસ્તુતિ કરીશું 1:30.

સાંજે 5:10 આપ સાંભળશો વિવિધ ભારતી કાર્યક્રમ. સુગમ સંગીત આપ માણી શકશો 6 વાગે. સ્વરકાર આશિત દેસાઈ. આ કાર્યક્રમમાં સ્વર રહેશે હેમા દેસાઈનો.

સુગમ સંગીત આપ માણી શકશો 6 વાગે. સ્વરકાર આશિત દેસાઈ. આ કાર્યક્રમમાં સ્વર રહેશે હેમા દેસાઈનો. છ વાગ્યા 30 મિનિટથી આઈસીસી વિમેન્સ T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2026 અંતર્ગત ઓલ્ડ ટ્રેફોર્ડ ગ્રાઉન્ડ માન્ચેસ્ટર ઇંગ્લેન્ડ ખાતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનાર T20 ક્રિકેટ મેચનો આંખે જોયો અહેવાલ રમતના અંત સુધી રિલે કરીશું અમારા દિલ્હી કેન્દ્રથી.

શ્રોતાઓ, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આકાશવાણી રાજકોટ પરથી આજરોજ પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. બરાબર 6:55 પ્રથમ સંસ્કૃત, ત્યારબાદ હિન્દી તથા અંગ્રેજી સમાચાર રિલે કરીશું અમારા દિલ્હી કેન્દ્રથી.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. શાળા પ્રવેશોત્સવમાં બે દિવસ દરમિયાન રાજ્યભરમાં 11,20,000થી વધુ વિદ્યાર્થીઓનું નામાંકન. રાજ્યના પ્રવાસન અને યાત્રાધામોની કાયકલ્પના ઉદ્દેશ સાથે 3,28,00,000ના વિકાસકામોને મંજૂરી. અરવલ્લીમાં આંગણવાડીના બાળકો માટેના પોષણ આહારની ગેરકાયદે હેરાફેરી ઝડપાઈ. ઓનલાઈન ગેમિંગ અને ટ્રેડિંગ કૌભાંડમાં અમદાવાદમાંથી 5ની ધરપકડ. સીએ ઇન્ટરમીડિયેટના જાહેર થયેલા પરિણામમાં અમદાવાદના 3 વિદ્યાર્થીઓનું ઓલ ઇન્ડિયા 50 રેન્કમાં સ્થાન અને ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપમાં ગુજરાતે મધ્યપ્રદેશને હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026ના બે દિવસમાં રાજ્યભરમાં કુલ 17,338 ગામો, 60,184 મહાનુભાવો અને 24,716 શાળાઓ આવરી લઈને કુલ 11.20 લાખથી વધુ વિદ્યાર્થીઓનું નામાંકન કરવામાં આવ્યું. ગઈકાલે રાજ્યભરમાં કુલ 8,173 ગામો અને 11,987 શાળાઓમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. રાજ્ય સરકાર દ્વારા 847 જેટલી શાળાઓમાં નવીન પરિવહન સુવિધા અને કન્યા કેળવણીને વધુ વેગ આપવા માટે રાજ્યની 5,664 જેટલી પ્રતિભાશાળી કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ અર્પણ કરવામાં આવ્યા. છોટાઉદેપુરના શીથોલ ખાતે શ્રી શાસ્ત્રી વિદ્યાલયમાં માર્ગ અને મકાન વિભાગના ઉપસચિવ આરબી વાઘેલાના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને જરૂરી શૈક્ષણિક સામગ્રી અર્પણ કરી તેમને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. તો મહેસાણા જિલ્લાના અર્બુદાનગર, મેવ, ધાંધુસણ અને પઢારિયા ખાતે પ્રભારી સચિવ જે રંજીતકુમારની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો. સાબરકાંઠા જિલ્લાના ઉંબોરા અને ખેરોજ ખાતે રાજ્યકક્ષા મંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં અંતરિયાળ આદિજાતિ વિસ્તારના બાળકોને ઉત્સાહભેર શિક્ષણના પંથે વાળવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. મોરબી જિલ્લાના હળવદમાં સંસ્કાર વિદ્યાલય ખાતે કાયદા વિભાગના ઉપસચિવ રત્નેશ શાહની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો. ભરૂચ જિલ્લામાં વેડજ, સારોદ અને ઉમરા ખાતે ધારાસભ્ય ડી કે સ્વામીની ઉપસ્થિતિમાં પ્રગતિનો પ્રવેશોત્સવ યોજાયો. ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગમેણની ઉપસ્થિતિમાં જંબુસર તાલુકામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ. અને નર્મદા જિલ્લામાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલની ઉપસ્થિતિમાં ગરૂડેશ્વર તાલુકાની મોટી રાવલ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો. રાજ્યના પ્રવાસન અને યાત્રાધામોની કાયાકલ્પના ઉદ્દેશ સાથે નાયબ મુખ્યમંત્રી દ્વારા 3,28,00,000થી વધુ રકમના વિકાસકામોને મંજૂરી આપવામાં આવી છે. આ નાણાં દ્વારા વિવિધ યાત્રાધામો અને પ્રવાસન સ્થળોએ આધુનિક માળખાકીય સુવિધાઓ ઊભી કરાશે. જે યાત્રાધામોના વિકાસ માટે નાણાં ફાળવણીની જાહેરાત કરાઈ છે તેમાં વલસાડના કોસંબા ખાતેના અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ મંદિર, ડાંગ જિલ્લાના સાપુતારા પ્રવાસન સ્થળ, રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે ગ્રીન એનર્જીને પ્રોત્સાહન

0: આપવા માટે સોલાર રૂફટોપ પ્રોજેક્ટ મંજૂર કરાયો છે, જ્યારે અમદાવાદ જિલ્લાના ભૂયણી ખાતે આવેલા મલ્લિનાજી મહારાજ ઐતિહાસિક જૈન તીર્થ ખાતે યાત્રિકોની સુવિધા માટે પણ ખર્ચ મંજૂર કરાયો છે. વડોદરા જિલ્લાના સિદ્ધનાથ મહાદેવ મંદિરના પૌરાણિક મંદિરના મુખ્ય જીર્ણોદ્વાર, બોરવેલ, કોટાસ્ટોન ફ્લોરિંગ, સુશોભન દરવાજા અને ઇલેક્ટ્રીફિકેશન સહિતના વિવિધ કામો માટે ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. તેવી જ રીતે સુરતના અડાજણ ખાતે આવેલા હાટકેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં સિવિલ તેમજ સોલારના વિવિધ વિકાસ કામો હાથ ધરવા માટે વહીવટી મંજૂરી આપવામાં આવી છે. અરવલ્લી જિલ્લામાં આંગણવાડીના બાળકો માટેના પોષણ આહારની ગેરકાયદે હેરફેરીનો મામલો સામે આવ્યો છે. મોડાસા રૂરલ પોલીસે આ પ્રકરણમાં કાર્યવાહી હાથ ધરી છે. મહીસાગરમાં કોઈ આધાર પુરાવા વગર પિકઅપ વાહનમાં આશરે 300 કટ્ટા લઈ જવાતા હોવાની માહિતી બાદ વાહન જપ્ત કરવામાં આવ્યું હતું. અરવલ્લી આઈસીડીએસ વિભાગની અરજીના આધારે પોલીસે મુદ્દામાલ અંગે વધુ તપાસ થઈ રહી હોવાની અરવલ્લી જિલ્લા નાયબ પોલીસ વડા જે ડી વાઘેલાએ માહિતી આપી હતી.
1: નાલાની અંદર ગુજરાત સરકારના 45 બિલિયન કમ્પોઝિટ ફૂડ, જેમાં બાલ શક્તિ છે એની 10 કિલોની 200 બોરીઓ, માતૃ શક્તિ છે 10 કિલોની 100 બોરીઓ, સત્વ આટા 10 કિલોની 5 બોરીઓ મળી આવે છે. ગાડીના ડ્રાઈવર શાહરૂખ ખારુસા દીવાન પૂછપરછ કરતા તેઓ એવું જણાવ્યું કે આ જે આટાની બોરીઓ છે એ તેઓ મહીસાગર જિલ્લાના વિપુર ખાતે આવેલ વિપુર તાલુકાના ખાનપુર ખાતે આવેલ બાલભોગ ગોડાઉન માંથી લઈ આવેલ છે. તેમને ઝાકીરભાઈ મહેમાન નામની વ્યક્તિને આ માલ આપવાનો હતો એવું તે પ્રાથમિક દ્રષ્ટિએ તેઓએ જણાવેલ છે અને તેની તપાસની કાર્યવાહી હાલ ચાલુ છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. લખનૌમાં કોચિંગ ક્લાસમાં બનેલા આગના બનાવ બાદ મહાનગરપાલિકાઓના ફાયર વિભાગ દ્વારા રાજ્યના અલગ અલગ કોચિંગ ક્લાસમાં ફાયરની સુવિધા અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત જામનગરમાં 2 ક્લાસીસમાં ફાયરના સાધનોનો અભાવ હોવાના કારણે આ બંનેને હાલ સીલ કરી દેવામાં આવ્યા છે. તેમજ અન્ય ક્લાસમાં પણ ફાયર બ્રિગેડ દ્વારા નોટિસ આપી સૂચના આપી વહેલી તકે ફાયરના સાધનો અને સલામતીના પગલાંઓ લેવા અંગે કડક સૂચના અપાઈ હોવાનું ફાયર ઓફિસર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું.
2: માન્ય કમિશનર સાહેબની સૂચનાથી અને AMC સાહેબના માર્ગદર્શન હેઠળ ફાયર શાખાની અલગ અલગ જગ્યાએ જે ટ્યુશન ક્લાસ ચાલતા હોય ત્યાં ચેકિંગની કામગીરી હાથ ધરેલ છે અને જ્યાં જ્યાં NOC ના જણાતા ત્યાં સીલ મારવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે. બાકી NOC હોય અને ફાયર સિસ્ટમ કાર્યરત ના હોય તો ત્યાં નોટિસ દેવાની પ્રક્રિયા ચાલુ છે. એક લીમડા લાઇનમાં સીલ માર્યું છે સ્મિતા ક્લાસીસમાં અને બીજું સોમયા ક્લાસીસમાં. બાકી અલગ અલગ સ્થળોએ અમે ચેકિંગ હાથ ધરશું. જ્યાં જ્યાં NOC નહીં જણાય ત્યાં અમે સીલની પ્રક્રિયા કરશું.
0: અમદાવાદમાં પણ ફાયર સ્ટેશનો દ્વારા ટ્યુશન ક્લાસીસમાં ફાયર સુવિધાઓ અંગેની સઘન તપાસ કરાઈ હતી, જેમાં ઉત્તર પશ્ચિમ ઝોન વિસ્તારમાં વિવિધ ફાયર સ્ટેશનો દ્વારા કરવામાં આવેલ ચકાસણી મુજબ પૂર્વ ઝોનમાં 4, પશ્ચિમ ઝોનમાં 3 તથા મધ્ય ઝોનમાં 2 જેટલી ટ્યુશન ક્લાસીસ, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ તથા અન્ય શૈક્ષણિક એકમોની તપાસ હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ પોલીસે નારણપુરા વિસ્તારમાં એક કથિત ઓનલાઈન ગેમિંગ અને ટ્રેડિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડમાં રાજસ્થાનમાંથી 5 આરોપીઓની ધરપકડ કરી છે. દરોડા દરમિયાન પોલીસે 17 મોબાઈલ ફોન, 40 ડેબિટ કાર્ડ, 20 સીમ કાર્ડ, 1 લેપટોપ અને 1 રાઉટર જપ્ત કર્યા હોવાની શહેરના ઝોન 1ના DCB ડોક્ટર હર્ષદ પટેલે માહિતી આપી હતી.
3: नारायणपुरा पुलिस स्टेशन इलाके में ऑनलाइन गेमिंग की पर्दाफाश हुआ है. उसमें पुलिस के रेड के दौरान 5 आरोपी पकड़े गए. उनके पास से 17 मोबाइल, 40 बैंक के डेबिट कार्ड, 20 सिम कार्ड बरामद हुए. साथ में 1 लैपटॉप और राउटर भी पकड़ा गया है. ये लोग रेडी अन्ना नाम की वेबसाइट से कस्टमर को ऑनलाइन ट्रेडिंग एंड ऑनलाइन गेमिंग में फंसाते थे. उसके बाद जो रकम आती थी उनके अकाउंट में 40 डेबिट कार्ड वाले बैंक अकाउंट है उसमें ये लोग रखते थे, बाद में कैश विड्रॉल करते.
0: ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા CA ઇન્ટરમીડિયેટનું પરિણામ જાહેર કરાયું છે, જેમાં અમદાવાદ સેન્ટરના 3 વિદ્યાર્થીઓનો ઓલ ઇન્ડિયા 50 રેન્કમાં સમાવેશ થયો છે. મોક્ષ રાઠોડનો 5મો અને સ્તુતિ ગોયનકાનો 10મો રેન્ક આવ્યો હોવાનું ICAI અમદાવાદ બ્રાન્ચના ચેરમેન રિંકેશ શાહે જણાવ્યું હતું.
4: ગ્રુપ વન જે અપીયર કર્યું હતું એવા 386 સ્ટુડન્ટે માત્ર ગ્રુપ વન ની એક્ઝામ આપી હતી, એમાં 126 સ્ટુડન્ટ પાસ થયા છે, એટલે કે 9.09%. માત્ર ગ્રુપ ટુ ની એક્ઝામ આપી હોય એવા 831 સ્ટુડન્ટ હતા, જેમાં 182 સ્ટુડન્ટ એ પાસ કર્યું છે, એટલે કે ગ્રુપ ટુ માં 21.90% રિઝલ્ટ છે. બંને ગ્રુપ

0: કર્યા હોય, ત્રણ પેપર ગ્રુપ વન ના અને ત્રણ પેપર ગ્રુપ ટુ ના, એવા 993 સ્ટુડન્ટ અમદાવાદમાંથી અપીયર થયા હતા, એમાં 65 સ્ટુડન્ટ પાસ થયા છે, એટલે 6.55% છે. આ અમદાવાદનું રિઝલ્ટ છે.
1: ભાવનગર ખાતે રમાઈ રહેલી ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપમાં ગુજરાતની પ્રોગ્રેસિવ એસએ મધ્યપ્રદેશની ટીમને હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ગઈકાલે રમાયેલી મેચમાં ગુજરાતે મધ્યપ્રદેશની ટીમ સામે 11-2 વિજય મેળવ્યો હતો. મિઝોરમની ટીમે દાદરાનગર હવેલી દમણ દીવની ટીમને 23-0 મોટા માર્જિનથી હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આવતીકાલે પહેલી સેમીફાઇનલ મેચ દિલ્હીની ગોલ હર્ટર્સ અને મિઝોરમની ક્લબની ટીમ વચ્ચે રમાશે. આગામી 2 દિવસ દરમિયાન રાજ્યમાં ચોમાસું પ્રવેશતા વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન સક્રિય હોવાને કારણે ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ અને દમણ દાદરાનગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. 30 જૂન દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદનો માહોલ રહેશે તેમ હવામાન વિભાગના વડા ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું. રાજ્યમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે સવારના 6 વાગ્યાથી આજે સવારના 4:30 સુધીમાં 13 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યો રહેવાના અહેવાલ છે. અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લાના સાગબારામાં 3 ઇંચ કરતાં વધુ, જ્યારે ડાંગ જિલ્લાના આહવા અને સુબીરમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાનો અહેવાલ છે. આ ઉપરાંત રાજકોટ, બોટાદ, તાપી જેવા જિલ્લાઓમાં સામાન્ય વરસાદ વરસવાના અહેવાલ સાંપડી રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. શાળા પ્રવેશોત્સવમાં 2 દિવસ દરમિયાન રાજ્યભરમાં 11,20,000થી વધુ વિદ્યાર્થીઓનું નામાંકન. રાજ્યના પ્રવાસન અને યાત્રાધામોની કાયાકલ્પના ઉદ્દેશ સાથે 3,28,00,000ના વિકાસ કામોને મંજૂરી. અરવલ્લીમાં આંગણવાડીના બાળકો માટેના પોષણ આહારની ગેરકાયદે હેરાફેરી ઝડપાઈ. ઓનલાઈન ગેમિંગ અને ટ્રેડિંગ કૌભાંડમાં અમદાવાદમાંથી 5ની ધરપકડ. સીએ ઇન્ટરમીડિયેટના જાહેર થયેલા પરિણામમાં અમદાવાદના 3 વિદ્યાર્થીઓનું ઓલ ઇન્ડિયા 50 રેન્કમાં સ્થાન અને ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપમાં ગુજરાતે મધ્યપ્રદેશને હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણી રાજકોટ 7:20 સમય થયો છે. પ્રસ્તુત છે ફિલ્મી ભક્તિ સંગીત. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ ફિલ્મ પુકારમાં લતા મંગેશકર અને સાથીઓનો સ્વર, એ આર રહેમાનનું સંગીત નિર્દેશન મજરૂ સુલતાનપુરી તથા જાવેદ અખ્તરના શબ્દો.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વાણી જયરામના સ્વરમાં ફિલ્મ મીરાનું આ ગીત. આ સાથે જ આજનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

7:30 નો સમય થયો છે. પ્રસ્તુત છે સુગમ સંગીત કાર્યક્રમના આરંભમાં સાંભળીએ કવિ સુરેશ દલાલની રચના આશિત દેસાઈના સ્વરમાં.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આશિત દેસાઈના સ્વરમાં કવિ જગદીશ જોશીની રચના, કાર્યક્રમ સુગમ સંગીત અંતર્ગત. આ સાથે જ આજનો સુગમ સંગીત કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સાત વાગ્યા 45 મિનિટે ગુજરાતી સમાચાર રિલે કરીશું અમારા અમદાવાદ કેન્દ્રથી.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર કરણ મકવાણા પાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રગતિ મંચ અંતર્ગત રાજ્યોની 30,000 કરોડ રૂપિયાના રોકાણ સાથેની માળખાકીય પરિયોજનાની સમીક્ષા કરી. હરિયાણાના ગુરુગ્રામ ખાતે આજથી 11મી બ્રિક્સ ઉર્જા મંત્રીઓની 2 દિવસીય બેઠકનો આરંભ થશે. અમેરિકાની ફેડરલ અદાલતે ટ્રમ્પના ચૂંટણી સંબંધિત કાર્યકારી આદેશની મોટાભાગની જોગવાઈઓ પર પ્રતિબંધ લાદ્યો. આજે વહેલી સવારે વેનેઝુએલા અને જાપાન ધરતીકંપથી ધ્રુજ્યું. આજે સંવિધાન હત્યા દિવસ, કટોકટીથી પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે. અને આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં ભારત આજે બાંગ્લાદેશ સામે ટકરાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સેવાતીર્થ ખાતે પ્રગતિ મંચની 52મી બેઠકમાં 4 રાજ્યોમાં રોડ, ઉર્જા, ઔદ્યોગિક કોરિડોર અને મેટ્રો રેલ ક્ષેત્રોમાં 30,000 કરોડ રૂપિયાના રોકાણ સાથેના 4 મુખ્ય માળખાકીય પરિયોજનાની સમીક્ષા કરી. આર્થિક વિકાસ, પ્રાદેશિક જોડાણ, ઔદ્યોગિક વિકાસ અને જાહેર કલ્યાણને વેગ આપવાના ઉદ્દેશ્યથી આ પ્રોજેક્ટ્સની સમીક્ષા, સમયમર્યાદા, આંતર એજન્સી સંકલન અને બાકી રહેલા મુદ્દાઓના ઝડપી નિરાકરણ પર ધ્યાન કેન્દ્રિત કરીને કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ સંબંધિત મંત્રાલયો અને રાજ્ય સરકારોને અવરોધો દૂર કરવા અને પ્રોજેક્ટ અમલીકરણનું નજીકથી નિરીક્ષણ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આર્મેનિયાના પ્રધાનમંત્રી નિકોલ પશિન્યાન અને તેમની પાર્ટીને તાજેતરમાં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન પાઠવ્યા છે. ગઈકાલે બંને દેશોના પ્રધાનમંત્રીએ ટેલિફોનિક વાતચીત કરી હતી. શ્રી મોદીએ પશ્ચિમ એશિયામાં તાજેતરના વિકાસને પગલે ઈરાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં મદદરૂપ થવા બદલ શ્રી પશિન્યાનનો આભાર માન્યો હતો. હરિયાણાના ગુરુગ્રામ ખાતે આજથી 11મી બ્રિક્સ ઉર્જા મંત્રીઓની 2 દિવસીય બેઠકનો આરંભ થશે. આ બેઠકમાં 3 મુખ્ય પ્રાથમિકતાઓ, ઉર્જા સુરક્ષા અને ટકાઉપણું, ઉર્જા પહોંચ અને સમાનતા અને ટેકનોલોજી અને નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરાશે. બ્રિક્સ સભ્ય દેશોના ઉર્જા મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં ભાગ લેશે. આ વર્ષે ભારતની બ્રિક્સ અધ્યક્ષતા સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણું માટે નિર્માણ આ વિષયવસ્તુ દ્વારા સંચાલિત છે. સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન દ્વારા કાશ્મીર મુદ્દો ઉઠાવવા સામે ભારતે સખત વાંધો ઉઠાવ્યો છે. પાકિસ્તાન પર સંયુક્ત રાષ્ટ્રના મંચનું રાજકારણ કરવાનો આરોપ લગાવતા ભારતે કહ્યું કે સહ અધ્યક્ષ તરીકે તટસ્થતા જાળવવાને બદલે પાકિસ્તાને તેના પદનો દુરુપયોગ કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી હરીશે જમ્મુ અને કાશ્મીર પર ભારતના વલણને પુનરાવર્તિત કર્યું હતું.
1: मैं पाकिस्तानी पक्ष की टिप्पणियों का उल्लेख करता हूं। ये हैरान कर देने वाला है कि ऐसे मंच पर जहां राजनीतिक मुद्दों पर संतुलित और निष्पक्ष चर्चा की उम्मीद की जाती है ऐसी बातें कही गईं। मैं दोहराना चाहता हूं कि जम्मू कश्मीर पूर्ण रूप से भारत का घरेलू मामला है।

0: મેન્સો.
1: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ આજે બ્રિટનના લંડનની 3 દિવસની સત્તાવાર મુલાકાતે જવા રવાના થશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે આ મુલાકાત આગામી મહિનાની 15મી તારીખે ઐતિહાસિક ભારત બ્રિટન વ્યાપાર આર્થિક અને વેપાર કરાર CETA અને ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શન DCC અમલમાં આવતા પહેલા થઈ રહી છે. મુલાકાત દરમિયાન શ્રી ગોયલ બ્રિટનના વેપાર સચિવ પીટર કાયલ સાથે ઉચ્ચસ્તરીય દ્વિપક્ષીય બેઠક કરશે, જેમાં વેપાર કરારના અમલીકરણ માટેની તૈયારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરાશે. બંને દેશો DCCની રૂપરેખાની સમીક્ષા પણ કરશે. મુલાકાત દરમિયાન શ્રી ગોયલ લંડનમાં ભારત વૈશ્વિક મંચના પૂર્ણ સત્રને સંબોધિત કરશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું કે ગત 22મી તારીખે દિલ્હીથી અમૃતસર જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ પક્ષી સાથે અથડાયાની ઘટના બાદ રનવે નિરીક્ષણને કારણે અમૃતસર પહોંચતી વખતે રોકાવાની સૂચના આપવામાં આવી હતી. ઘટનાની જાણ ન કરવા બદલ અમૃતસર ખાતે સંબંધિત એર ટ્રાફિક કંટ્રોલર અને ઓપરેટિંગ ક્રૂ સામે કાર્યવાહી કરવામાં આવી છે. અમેરિકાની ફેડરલ અદાલતે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી સંબંધિત કાર્યકારી આદેશની મોટાભાગની જોગવાઈઓ પર કાયમી ધોરણે પ્રતિબંધ લાદ્યો છે. બોસ્ટનમાં જિલ્લા અદાલતના ન્યાયાધીશ ડેનિસ કેસ્પરે જણાવ્યું કે અમેરિકાનું બંધારણ રાજ્યો અને કોંગ્રેસને ચૂંટણીઓનું નિયમન કરવાનો અધિકાર આપે છે અને ટ્રમ્પની પ્રસ્તાવિત જોગવાઈઓ સત્તાના વિભાજનના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે. ઉલ્લેખનીય છે કે શ્રી ટ્રમ્પના આદેશમાં મતદાર નોંધણી માટે નાગરિકતાના દસ્તાવેજી પુરાવા ફરજિયાત બનાવવા, ચૂંટણી બાદ પ્રાપ્ત પોસ્ટલ બેલેટની ગણતરી બંધ કરવા અને નિયમોનું પાલન ન કરતા રાજ્યોના ભંડોળને રોકવા જેવી જોગવાઈઓ સામેલ હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારા એક્સ હેન્ડલ EIR ન્યૂઝ _ABAD ને ફોલો કરશો. વેનેઝુએલામાં આજે સવારે યુમારે શહેરમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. અગાઉ સાન ફેલિપમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો. પ્રારંભિક અહેવાલો મુજબ વેનેઝુએલાના કારાકસમાં અનેક માળખા ધરાશાયી થયા છે. ભૂકંપને લઈને ચેતવણીઓ જાહેર કરવામાં આવી હતી. બીજી તરફ જાપાનમાં આજે સવારે દેશના ઉત્તર ભાગમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. જાપાન હવામાન એજન્સીએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર ઇવાતે પ્રિફેક્ચરના દરિયાકાંઠે 50 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું. જોકે સુનામીની કોઈ ચેતવણી જાહેર કરવામાં નથી આવી અને જાનહાનીના અહેવાલ નથી. આજે સંવિધાન હત્યા દિવસ મનાવવામાં આવી રહ્યો છે. 25 જૂન 1975ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદે કટોકટીની જાહેરાત કરી હતી. આ દિવસ કટોકટીના અતિરેકથી પીડાતા દરેક વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે. સાંભળીએ એક અહેવાલ.
2: आपातकाल लागू होने के बाद कार्यपालिका को व्यापक अधिकार प्राप्त हो गए और राज्यों पर केंद्र का नियंत्रण अधिक मजबूत हो गया. अभिव्यक्ति की स्वतंत्रता, शांतिपूर्ण सभा करने और देश में स्वतंत्र रूप से आवागमन करने का अधिकार पर प्रतिबंध लगा दिया गया. समाचार पत्रों पर पूर्व सेंसरशिप लागू कर दी गई. आपातकाल लागू किए जाने के 50 वर्ष पूर्ण होने के उपलक्ष्य में संस्कृति मंत्रालय आज नई दिल्ली में वर्ष भर चलने वाले कार्यक्रमों के समापन समारोह का आयोजन कर रहा है. केंद्रीय संस्कृति मंत्री गजेंद्र सिंह शेखावत इस कार्यक्रम की अध्यक्षता करेंगे. सकलेन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली.
1: ICC મહિલા T20 વિશ્વકપમાં ભારત આજે માન્ચેસ્ટરના અમીરાત ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ગ્રુપ એમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની મહિલા ટીમ હાલમાં ગ્રુપ એમાં બીજા સ્થાને છે. ટીમે 3માંથી 2 મેચ જીતી છે. ભારત એ અને શ્રીલંકા એ વચ્ચે 2 મેચની ટેસ્ટ ક્રિકેટ શ્રેણી આજથી શરૂ થશે. આ મેચ શ્રીલંકાના ગેલ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે 10:15 વાગે રમાશે. ભારત એ ટીમનું નેતૃત્વ ધ્રુવ જુરેલ કરશે. આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી અમેરિકા સાથેના પ્રારંભિક શાંતિ કરાર હેઠળ ઈરાનમાં નિરીક્ષણ કરશે. જાપાનમાં પત્રકારો સાથે વાત કરતા એજન્સીના મહાનિદેશક રાફેલ ગ્રોસીએ જણાવ્યું કે ટૂંક સમયમાં નિરીક્ષણની પદ્ધતિઓ, તારીખ અને સ્થળો નક્કી કરાશે. તેમણે કહ્યું કે ગયા અઠવાડિયે હસ્તાક્ષર કરાયેલા કરારમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઈરાનના અત્યંત સમૃદ્ધ યુરેનિયમને ઓછું કરવાની પ્રક્રિયા એજન્સીના દેખરેખ હેઠળ કરાશે. ગ્રામીણ વિકાસ વિભાગ દ્વારા આજે નવી દિલ્હીમાં ગ્રામીણ વિકાસમાં કૃત્રિમ બુદ્ધિમત્તાના ઉપયોગ પર રાષ્ટ્રીય કાર્યશાળા યોજાશે. આ કાર્યશાળાનો ઉદ્દેશ્ય ગ્રામીણ ભારતની જરૂરિયાત વિકાસની જરૂરિયાત માટે કૃત્રિમ બુદ્ધિમત્તા આધારિત ઉકેલો પર ચર્ચા કરવાનો છે. આ કાર્યક્રમમાં નીતિ નિર્માતાઓ, નિષ્ણાંતો, ઉદ્યોગ, સ્ટાર્ટઅપ અને શિક્ષણ ક્ષેત્રના પ્રતિનિધિઓ ભાગ લેશે. બ્રિટનમાં કિર સ્ટાર્મર પ્રધાનમંત્રી પદેથી રાજીનામું

0: આપ્યા બાદ લેબર પાર્ટીના સાંસદ તરીકે તેમનો કાર્યકાળ ચાલુ રાખશે. શ્રી ચાર્મર હાલમાં કાર્યકારી પ્રધાનમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે, જ્યારે પક્ષના નવા વડાની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા.
1: આજના અખબારોમાં મુંબઈમાં થયેલા મુશળધાર વરસાદ અંગેના સમાચાર મુખ્યત્વે વાંચવા મળી રહ્યા છે. સંદેશ, ફુલછાબ અને નવગુજરાત સમય લખે છે કે મુશળધાર વરસાદથી મુંબઈ પાણી પાણી, ચોમાસું 13 દિવસ મોડું પણ ધમાકેદાર એન્ટ્રી, 12 ઇંચ વરસાદ ખાબક્યો. દિવ્ય ભાસ્કર લખે છે કે ગુજરાત પહોંચ્યું ચોમાસું, 3 દિવસ પછી ગતિ પકડશે, પછી આખા દેશમાં વરસશે. અને ગુજરાત સમાચાર લખે છે કે એઆઈ ન શીખવાનું શીખી રહ્યું છે, ભેદભાવ હિંસા વધારશે. સ્થાનિક સમાચારોમાં સલાયાથી પ્રતિબંધિત નશીલી દવાઓ યમન મોકલવાનું રેકેટ ઝડપાયું. ધ્રોલ નજીક લતીપર હાઇવે પર 2 કાર વચ્ચે અકસ્માતમાં 3 વ્યક્તિઓના મોત. ભરતી નિયમોમાં ફેરફાર, હવે વહીવટી અધિકારી ક્લાસ 1 અને 2 માટે ફ્રેશ ઉમેદવારો અરજી કરી શકશે. ગુજરાતમાં બનેલા નકલી પ્લાઝમા મહારાષ્ટ્રની 2 બ્લડ બેંકમાં વેચાયા અને જીએસટી અધિકારીઓની મિલીભગતથી 600 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું, જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.

0: ઝડપાયું. ધ્રોલ નજીક લતીપર હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના મોત. ભરતી નિયમોમાં ફેરફાર. હવે વહીવટી અધિકારી ક્લાસ એક અને બે માટે ફ્રેશ ઉમેદવારો અરજી કરી શકશે. ગુજરાતમાં બનેલા નકલી પ્લાઝમા મહારાષ્ટ્રની બે બ્લડ બેંકમાં વેચાયા અને જીએસટી અધિકારીઓની મિલીભગતથી 600 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું, જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રગતિ મંચ અંતર્ગત રાજ્યોની 30,000 કરોડ રૂપિયાના રોકાણ સાથેની માળખાકીય પરિયોજનાની સમીક્ષા કરી. હરિયાણાના ગુરુગ્રામ ખાતે આજથી 11મી બ્રિક્સ ઉર્જા મંત્રીઓની 2 દિવસીય બેઠકનો આરંભ થશે. અમેરિકાની ફેડરલ અદાલતે ટ્રમ્પના ચૂંટણી સંબંધિત કાર્યકારી આદેશની મોટાભાગની જોગવાઈઓ પર પ્રતિબંધ લાદ્યો. આજે વહેલી સવારે વેનેઝુએલા અને જાપાન ધરતીકંપથી ધ્રુજ્યું. આજે સંવિધાન હત્યા દિવસ. કટોકટીથી પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે. અને આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં ભારત આજે બાંગ્લાદેશ સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણી રાજકોટ 7:55 નો સમય થયો છે. પ્રસ્તુત છે પર્યાવરણ વિષયક 5 મિનિટ. માનવ સર્જિત પર્યાવરણ, આ વિષય પર રજૂઆત કરી રહ્યા છે દર્શના દેસાઈ. પર્યાવરણ વિશે એક 5 મિનિટમાં આજે જાણીએ માનવ સર્જિત પર્યાવરણ વિશે. માનવ સર્જિત પર્યાવરણ એ વિચારશીલ માણસનું સર્જન છે. માનવ સભ્યતા અને સંસ્કૃતિના વિકાસમાં અનેકવિધ શોધો થઈ છે. માણસે જીવનશૈલીમાં અનેક જરૂરિયાતો ઉમેરી, એ જરૂરિયાતો પૂરી કરવા શોધ થઈ. શોધ સંશોધનના પરિણામે નવું જગત નિર્માણ પામ્યું. યુગો પૂર્વે ખેતીની શોધ થઈ. માણસ જંગલ અવસ્થામાંથી નદી કિનારે વસવાટ કરતો થયો. સમૂહ જીવન અનિવાર્ય થયું. ખેતી સામૂહિક શ્રમને કારણે જ શક્ય બને. ખેતીના કારણે સમૂહમાં જીવતો થયેલો માણસ સ્ત્રી પુરુષ સંબંધમાં અન્ય પ્રાણીઓ કરતા વ્યવસ્થિત થયો. માનવીની પોતાની પ્રકૃતિમાં ફેરફાર થયા. હજારો વર્ષોના પરિવર્તનના પરિણામે નગરજીવન, શહેરો નિર્માણ થયા. યંત્ર ઉદ્યોગો, વિજ્ઞાને જીવનશૈલી બદલી. ક્રાંતિકારી પરિવર્તનોએ કાળા માથાના માનવીને અનેકવિધ સિદ્ધિઓના સ્વામી બનાવ્યા. વિચારશીલ પ્રયોગશીલ માણસે પોતાના શોધયાત્રા દરમિયાન કુદરતી સંસાધનો પર સીધું આક્રમણ કર્યું. જળ, જમીન અને જંગલનો અમર્યાદ કહો કે બેફામ ઉપયોગ થયો. બે પગે ચાલતો માણસ બળદગાડાથી લઈને હવાઈ જહાજ સુધી પહોંચી ગયો છે. દરિયો પૂરીને જમીન બનાવી ત્યાં વસાહતો નિર્માણ કરી છે. પ્રકૃતિ સાથે છેડછાડ કરવામાં માણસે પાછું વળીને નથી જોયું. ઉદ્યોગો, કારખાનાઓનું કેમિકલયુક્ત રાસાયણિક પાણીનો ધોધ, વિશાળકાય પાઇપલાઇન મારફતે લોકમાતા નદીના પટમાં ઠલવાય છે. પીવાલાયક પાણીને પ્રદૂષિત કરવાની ગુનાહિત પ્રવૃત્તિને માણસ વિકાસ તરીકે ઓળખાવે છે. મિલ અને કારખાનાની ચીમનીમાંથી નીકળતો ધુમાડો આકાશને મલિનતાથી ભરી દે છે. જૂના જમાનામાં જીવન જીવવાની રીતમાં ખેતી કેન્દ્ર સ્થાને હોવાને કારણે અર્થવ્યવસ્થા પણ કૃષિ પ્રધાન હતી. જનજીવન ગ્રામીણ વિસ્તારોમાં ખેતીના સહારે ટકેલું હતું. સાત્વિક સ્થિરતાના કારણે સંતોષ પ્રાપ્ત અને સંયમિત જીવન સહજ રીતે શક્ય હતું. પાણીની સ્વચ્છતા વિશે શંકા ઉદ્ભવી એવી સ્થિતિ જ ન હતી. મિનરલ વોટરનો આવિષ્કાર આપણી ખાડી ગયેલી જળ વાયુ વ્યવસ્થાનું પરિણામ છે. માણસે જંગલો કાપવાનું શરૂ કર્યું. ખનિજ, કોલસો આદિ મેળવવા જમીનનું ખનન કર્યું. વિશાળ જળરાશિ, નદી પર ડેમ બાંધ્યા. કુદરતી કૃષિને વિકૃત કરવાની આખી પ્રક્રિયાને આપણે વિકાસ કહીએ છીએ. વિકાસની આ અવધારણાથી માનવ જીવન સરળ તો બને છે, મહેનત ઘટે છે, પરંતુ પર્યાવરણ અને પ્રકૃતિને ભારે હાનિ થાય છે. કુદરત પાસેથી આપણને વિવિધ વનસ્પતિઓ તો પ્રાપ્ત થઈ, પરંતુ પર્યાવરણનો સમગ્ર લક્ષી વિચાર કરીએ તો હવા પાણીની અશુદ્ધિ સૌથી મોટી સમસ્યા છે. રાસાયણિક ખાતરના વપરાશથી જમીનનું કુદરતી પડ ખલાસ થતું જાય છે. પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે બિનસરકારી સેવા સંસ્થાઓ ઝુંબેશ ચલાવે છે, પણ હજી વિશેષ પ્રયાસની જરૂર છે. આમ હવા, પાણી, ખોરાક જેવી પાયાની બાબતોમાં પર્યાવરણ

0: સંરક્ષણ અતિ અનિવાર્ય છે. પર્યાવરણ એટલે આપણી આસપાસની જમીન, હવા, પાણી, પ્રાણીઓ, વનસ્પતિ, વન્યસૃષ્ટિ, જૈવિક કચરો વગેરે.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ શ્રેણી પર્યાવરણ વિષયક 5 મિનિટ. માનવ સર્જિત પર્યાવરણ આ વિષય પર રજૂઆત કરી રહ્યા હતા દર્શના દેસાઈ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી ક્ષણોમાં પ્રથમ હિન્દી, ત્યારબાદ અંગ્રેજી સમાચાર રિલે કરીશું અમારા દિલ્હી કેન્દ્રથી.

0: 10 લાખ ની લોટરી મને.
1: નકલી ઓફર્સ થી સાવધાન.
2: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.

0: અલે આ સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: ચાલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશદ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: આકાશવાણી રાજકોટ પરથી આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ નિરખને ગગનમાં. કાર્યક્રમમાં આગળ વધી અને સાંભળીએ મૂળદાસની રચના અશોક પંડ્યાના સ્વરમાં.

0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
0: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: આકાશવાણી રાજકોટનું ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના હવે આપ માણી શકશો યુટ્યુબ પર.
1: પહેલા પહેલા જુગમાં રાણી તું હતી પોપટી.
0: યુટ્યુબમાં સર્ચ કરો ઓલ ઇન્ડિયા રેડિયો રાજકોટ અને આકાશવાણી રાજકોટની ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આનંદ લો

0: નવા જમાનાની નવી તસવીર. હવે છત પર લગાવેલ ટીવી એન્ટેનાને કહો આવજો હંમેશ માટે, સમયની સાથે બદલો, આગળ વધો. આજે જ લઈ આવું દૂરદર્શનની ડીડી ફ્રી ડીશ. આમાં છે આપની પસંદગીની 100 થી વધુ ટીવી ચેનલ્સ ઉપરાંત 51 શૈક્ષણિક ચેનલો અને 48 રેડિયો ચેનલ્સ પણ. આથી પણ આગળ સેટ ટોપ બોક્સ લગાવ્યા પછી કોઈ ખર્ચ નહીં, ક્યારેય નહીં. ડિજિટલ ક્રાંતિ તરફ એક ડગલું આગળ, આપની પોતાની ડીડી ફ્રી ડીશ.
1: આકાશવાણી કા યે રાજકોટ કેન્દ્ર હૈ હિન્દી કાર્યક્રમ અંતર્ગત આજ સુનતે હૈ ડોક્ટર સંજય આસોદરિયા કા વાર્તાલાપ. વિષય હૈ હિન્દી કવિતા મે નારી મુક્તિ કી ગુંજ.
2: મુક્તિ પર કુછ ભી ચર્ચા કરને સે પહેલે યહ જાન લેના જરૂરી હૈ કે મુક્તિ સે મેરા ક્યા વિચાર હૈ. યહાં મુક્તિ કા અર્થ માનવ મોક્ષ સે સંબંધિત નહીં હૈ, પરંતુ નારી કી પીડા, શોષણ, દાસ્તા, અત્યાચાર ઓર રૂઢિગત મૂલ્યો સે મુક્તિ કી બાત હૈ. સંસ્કૃત મેં એક સૂક્તિ હૈ, સા વિદ્યા યા વિમુક્તયે, અર્થાત જો મુક્તિ દિલાયે વહી વિદ્યા. હમારે સમાજ મેં સ્ત્રી શિક્ષા કા પ્રચલન કુછ દશકો સે હી શુરુ હુઆ હૈ. ઇસસે પહેલે સ્ત્રી શિક્ષા વર્જિત માની ગઈ થી. ઇસકા અર્થ યહ હુઆ કે જબ તક સ્ત્રી શિક્ષિત નહીં હોતી તબ તક ઉસકી મુક્તિ સંભવ નહીં થી. યહ વહ બાત હૈ જો સદીઓ તક નારી કો પુરુષ કી ગુલામી કરની પડી, પરંતુ પિછલે કઈ દશકો સે સ્ત્રી શિક્ષા પર જોર દિયા જાને લગા હૈ. લડકિયા વિદ્યાલય ઓર મહાવિદ્યાલય તક કી પઢાઈ કરને લગી હૈ. ઉનકે બૌદ્ધિક વિકાસને પેરો કી બેડીઓ કો ઉખાડ ફેંકા હૈ. આજ વહ પુરુષો કી બરાબરી કરતે હુએ વિવિધ ક્ષેત્રો મેં અપની ક્ષમતા કા પરિચય દે રહી હૈ. ઉનકે જોશ એવમ જજ્બે કો દેખ કર લગતા હૈ કે વહ સફળતા કે ઉત્કર્ષ પર પહોંચ કર હી રૂકેગી. કવિતાઓ મેં દર્જ નારી મુક્તિ કી ગુંજ વર્તમાન કવિતા કી પ્રાસંગિકતા કો સિદ્ધ કરતી હૈ ઓર બતાતી હૈ કે પુરુષ વર્ચસ્વવાદી સમય કે વિરુદ્ધ નારી કા સશક્ત એવમ રચનાત્મક અભિયાન હૈ. સાંપ્રત કવયત્રી નારી કો જગાતી હૈ, ઉઠકર સંઘર્ષ કરને કી પ્રેરણા દેતી હૈ ઓર નારી અસ્મિતા કો જગાને કે લીએ કવિતા મેં ચમકતે ધમકતે શબ્દો કા પ્રયોગ ભી કરતી હૈ. સમકાલીન કવયત્રી દ્વારા રચિત સ્ત્રી કવિતા મેં નારી મુક્તિ કા સ્વર મુખ્ય રૂપ સે ઉભર કર આયા હૈ. ઇનકે વિચાર અનુસાર સ્ત્રી કી પીડા કો કેવલ સ્ત્રી હી ભોગ સકતી હૈ, સમજ સકતી હૈ. અતઃ સ્ત્રી પીડા કી મૌલિક અભિવ્યક્તિ કેવલ મહિલા લેખન મેં હી સંભવ હૈ. પુરુષો કે લીએ સ્ત્રી પીડા કા અનુમાન હૈ, પરંતુ સ્ત્રી કે લીએ વહ અનુભવ હૈ. કવયત્રીને અપને અનુભવો કે આધાર પર મુક્તિ કે સ્વર કો બુલંદ આવાજ મેં વ્યક્ત કિયા હૈ. ઇસ ક્ષેત્ર મેં નિર્મલા ગર્ગ, કાત્યાયની, ઇન્દુ જૈન, ગગન ગીલ, અનામિકા, મોના ગુલાટી, સુશીલા ટાંકભોરે, સુનીતા જૈન, સ્નેહમય ચૌધરી, સવિતા સિંહ, રંજના જયસવાલ, સુધા અરોડા, નિલેશ રઘુવંશી, વંદના મિશ્ર, પ્રજ્ઞા પાંડે આદિ કે નામ ઉલ્લેખનીય હૈ. વંદના મિશ્રને નારી કી સ્થિતિ કો લેકર અનેક સવાલ ઉઠાયે હૈ. હર યુગ મેં સ્ત્રી કો જિંદા લાશ મેં પરિવર્તિત કરને કી કોશિશ હોતી રહી હૈ. ઇસલીએ કવયત્રી સ્ત્રીઓ કો જાગૃત કરને કા પ્રયાસ કરતી હૈ. વે સ્ત્રીઓ કો પુરુષ કે પંજો સે આઝાદ હોને કા આહવાન કરતી હુઈ લિખતી હૈ કે તિનકે કી સહારે કી જોહોગી બાટ કબ તક, ઉઠો અબ કર ડાલો જો ભી કરના ચાહો, કહેગા કોન ક્યા કહેગા કબ તક, ઉઠો અબ કર ડાલો જો ભી કરના ચાહો. સ્ત્રી વિમર્શ કવિતા મેં નિલેશ રઘુવંશી સ્ત્રી મુક્તિ કા નારા બુલંદ આવાજ મેં કરતી હૈ. આજ કી કવિયત્રીને સ્ત્રીઓ કો જડ બના દેને વાલે ષડયંત્રો સે ઉપર ઉઠને

0: ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિ અને ધીંગી ધરાનું એક મહેકતું નામ આકાશવાણી રાજકોટ. લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની અનોખી બોલીને હવાને સહારે સહારે લોકોના હૃદય સુધી પહોંચતું કરનાર એક અનોખું માધ્યમ આકાશવાણી રાજકોટ. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર ગુજરાતની મીઠી બોલીના ધ્વનિ તરંગો આપના કર્ણપટલથી આપના હૃદયપટ સુધી પહોંચતા કરે છે આકાશવાણી રાજકોટ.
1: સહિયર એટલે આપણો સાથ, સહિયર એટલે આપણો સંગાથ, સહિયર એટલે તમારા અને અમારા સંગાથનો અહેસાસ, સહિયર એટલે આપણા સખીપણાની સુવાસ. મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર સાંભળો. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર બપોરે 12:30 વાગ્યે, જેમાં આકાશવાણી રાજકોટ નિર્મિત કાર્યક્રમો રજૂ થાય છે દર ગુરુવાર અને રવિવારે, જેમાં છે જીવન ઉપયોગી વિવિધ રંગો, માહિતીની મહેક અને સ્વાદની સોડમ તથા વિવિધ નિષ્ણાંતોની મુલાકાત, વાર્તાલાપ અને અવનવી માહિતીઓ. આ ઉપરાંત જાગૃતિ વિષયક કાર્યક્રમો, વિવિધ નિષ્ણાંત ડોક્ટરોની મુલાકાતો, વિવિધ તહેવારો, ઉત્સવોની વાતો, પત્રોના પ્રતિભાવ અને ઈમેલના ઉત્તરો તો ખરા જ. ઈમેલ કરવા માટે અમારું ઈમેલ એડ્રેસ છે rajkotsahyar@gmail.com.
2: તો દરરોજ બપોરે 12:30 વાગે આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્રો પરથી સાંભળો.
3: સુનો ના,
4: હા,
3: સોચ રહા હું અપના બિઝનેસ ક્યુ ના બઢા લુ.
4: તું રોકા કિસને હે? હા,
3: રોકા તો કિસી ને નહીં, પર સમજ નહીં આ રહા કી મદદ કિસસે માંગું.
4: મુઝસે?
3: તુમસે? તો અચ્છા બતાઓ ફિર.
4: આકાશવાણી હે ના, મેને સુના હૈ ઉસકા નેટવર્ક દેશ ભર મે ફેલા હૈ.
3: પર ઉસસે મેરા ક્યા ફાયદા?
4: દેખો ફાયદા હૈ, જિસ શહેર મે ચાહો વિજ્ઞાપન કી મદદ સે ઉપભોક્તાઓં તક પહોંચ જાઓ.
3: પર અબ યે ભી તો બતા દો કી આકાશવાણી સે સંપર્ક કૈસે કરું.
4: બહોત આસાન હૈ, મે બતાતી હું. નંબર નોટ કરો 870-001-4242.
3: ઓ 870-001-4242. લો અભી ફોન લગાતા હું 870-001-4242 પર.

9 વાગીને 15 મિનિટનો સમય થયો છે અને આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. અમે હાજર છીએ આપનો મનપસંદ કાર્યક્રમ મનોરંજન લઈને.

નમસ્કાર દોસ્તો, આપ સૌનું સ્વાગત છે કાર્યક્રમ મનોરંજનમાં. દોસ્તો, સંગીત એક એવું જાદુગર છે જે આપણા દરેક દુઃખ, દરેક દર્દ અને દરેક ચિંતાને એક ચપટીમાં જાણે કે ગાયબ કરી દે છે. પરંતુ આ ગીતો જ્યારે વધારે મધુર હોય, આ ગીતો જ્યારે જાણીતા હોય અને આ ગીતો જ્યારે આપણે વારંવાર સાંભળેલા હોય, ત્યારે એ આપણા ફેવરિટ સોંગ્સ સાંભળવાની મજા જ કંઈક અલગ હોય છે, ખરું ને? દોસ્તો, આમ તો બોલિવૂડ અનેક સિતારાઓથી ઝગમગે છે અને ઝગમગતું રહ્યું છે, પરંતુ આ ગીતો જો આપણા કોઈ ફેવરિટ કલાકાર પર ફિલ્માવાયેલા હોય, જો એમની ફિલ્મ ના હોય, તો એ ગીત સાંભળવાનો આનંદ કંઈક અનેરો હોય છે. દોસ્તો, આજે છે 25 જૂન અને 25 જૂન એટલે બોલિવૂડના એક ખૂબ જ જાણીતા અભિનેત્રી કરિશ્મા કપૂરનો જન્મદિવસ. તો આકાશવાણી રાજકોટ એમને એમના જન્મદિવસે અઢળક શુભકામનાઓ પાઠવે છે અને આજે આપણે એમનો જન્મદિવસ સેલિબ્રેટ કરવાના છીએ એમના પર ફિલ્માવાયેલા કેટલાક યાદગાર ગીતો સાંભળીને. સાંભળીએ એમની ફિલ્મનું એક ખૂબ જ જાણીતું ગીત જે કદાચ એમની ઓળખ બની ગયું છે.

આમ તો આપ સૌ સમજી જ ગયા હશો, છતાં પણ આપને જણાવી દઈએ કે આ ફિલ્મ છે રાજા હિન્દુસ્તાની અલકા યાજ્ઞિકનો સુમધુર સ્વર, નદીમ શ્રવણનું સંગીત નિર્દેશન, સમીરના શબ્દો.

કરિશ્મા કપૂર એક એવી અભિનેત્રી છે કે જેણે જાણે ઉંમરને બાંધી લીધી છે. એમણે ખૂબ નાની વયે અભિનય ક્ષેત્રમાં પદાર્પણ કર્યું અને આજે પણ જ્યારે આપણે એમને મોટા પડદા પર જોઈએ છીએ ત્યારે આપણે એ અંદાજ પણ નથી લગાવી શકતા કે એમની વય કેટલી હશે. તો આવા હંમેશ તરોતાજા અને યુવાની ભર્યા અદાકારા કરિશ્મા કપૂરની આ યાદગાર ફિલ્મ હતી દિલ તો પાગલ હૈ. આશા ભોસલેનો સ્વર હતો.

0: હતો. ઉત્તમ સિંહનું સંગીત નિર્દેશન હતું, આનંદ બક્ષીના શબ્દો હતા.
1: ચીમનની વાત સાંભળીને માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
2: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવ ને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: મનોરંજન કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળીએ કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરમાં ફિલ્મ ઝુબેદાનું ગીત, એ આર રહેમાનનું સંગીત નિર્દેશન, જાવેદ અખ્તરના શબ્દો.

0: ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
0: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: મનોરંજન કાર્યક્રમમાં આગળ વધીએ અને સાંભળીએ કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકનો યુગલસ્વર. ફિલ્મ છે એક રિશ્તા ધ બોન્ડ. નદીમ શ્રવણનું સંગીત નિર્દેશન, સમીરના શબ્દો.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ અજયમાં કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકનો સ્વર, શબ્દો હતા સમીરના. મનોરંજન કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી.
1: દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જાતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
2: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
1: અને ક્યારે કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: 10 લાખ ની લોટરી મને? વાવ!
3: નકલી ઓફર્સ થી સાવધાન.
4: RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
5: મનોરંજન સાંભળી રહ્યા છો આપ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. દોસ્તો, આજે એટલે કે 25 જૂને બોલિવૂડના એક ખૂબ જ જાણીતા સંગીતકાર મદન મોહન સાહેબની જન્મજયંતિ છે. તો હવેના શેષ કાર્યક્રમમાં આપણે સાંભળીશું તેમના દ્વારા સંગીતબદ્ધ કરાયેલા કેટલાક યાદગાર ગીતો, જેમાં પ્રથમ હરોળમાં છે ફિલ્મ વીર ઝારામાં ઉદિત નારાયણ અને સાથીઓનો સ્વર, સંગીતકાર મદન મોહન, ગીતકાર જાવેદ અખ્તર.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા લતા મંગેશકરના સ્વરમાં વો કોન થી એ ફિલ્મનું ગીત. સંગીતકાર હતા મદન મોહન, ગીતકાર હતા રાજા માહિદ અલી ખાન. કાર્યક્રમમાં ફરી એક વખત સાંભળીએ લતા મંગેશકરનો સ્વર. ફિલ્મ છે અનપઢ, ગીતકાર રાજા મહેદી અલી ખાન.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા લતા મંગેશકરના સ્વરમાં મેરા સાયા ફિલ્મનું ગીત. કાર્યક્રમમાં હવે સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં હકીકત ફિલ્મનું ગીત. ગીતકાર છે કેફી આઝમી, સંગીતકાર મદન મોહન.

હમણાં જે આપણે સાંભળી રહ્યા હતા ફિલ્મ મોસમમાં ભૂપિંદરનો સ્વર, મદન મોહનનું સંગીત નિર્દેશન હતું, ગુલઝારના શબ્દો હતા. આ ગીત સાથે જ આજનો મનોરંજન કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

10:30 નો સમય થયો છે. આપે ટ્યુન ઇન કર્યું છે આકાશવાણી રાજકોટ. પ્રસ્તુત છે ગુજરાતી ફિલ્મ સંગીત. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ અલકા યાજ્ઞિક અને પ્રફુલ દવેનો સ્વર. ફિલ્મ છે અબિલ ગુલાલ. સંગીતકાર કલ્યાણજી આનંદજી, ગીતકાર કાંતિ અશોક.

0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: કાર્યક્રમમાં હવે સાંભળીએ ભગત ગોરા કુંભારે ફિલ્મમાં પ્રફુલ દવેનો સ્વર. ગીતકાર તથા સંગીતકાર અવિનાશ વ્યાસ.

વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

કાર્યક્રમમાં હવે સાંભળીએ હિરલની કાંઠે આ ફિલ્મમાં પ્રફુલ્લ દવે અને અનુરાધા પોંડવાલનો સ્વર, મહેશ નરેશનું સંગીત નિર્દેશન, કાંતિ અશોકના શબ્દો.

સાથે જ આજનો ગુજરાતી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પછીનું પ્રસારણ આપ સાંભળશો અમારા અમદાવાદ કેન્દ્રથી.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભાવનગરમાં ગેરકાયદેસર મુસાફરો વહન કરતા વાહનો સામે એસટી તંત્રની લાલ આંખ. 2,68,000થી વધુનો દંડ વસૂલાયો. ભાવનગરમાં ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહીના કૌભાંડનો પર્દાફાશ. 10.67 લાખના મુદ્દામાલ સાથે સુરતનો શખ્સ ઝડપાયો. ખેડબ્રહ્માના અંતરિયાળ વિસ્તારોમાં મંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી. મિશન સેવાલયનું લોકાર્પણ કરાયું. અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ મની પ્લાન્ટ બિલ્ડિંગમાં આગની ઘટના. લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા. મુંબઈમાં ધોધમાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત. 10 ઇંચ કરતાં વધુ વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ. નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુએ વારાણસીથી એર ઇન્ડિયાની પ્રથમ ઇઝી કનેક્ટ ફ્લાઇટનું ઉદ્ઘાટન કર્યું. વેનેઝુએલામાં આજે 7.2 અને 7.5ની તીવ્રતાના 2 શક્તિશાળી ભૂકંપ બાદ કટોકટીની સ્થિતિ જાહેર કરાઈ. ફિફા વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાએ આજે સવારે મોન્ટેરીમાં દક્ષિણ કોરિયા પર 1-0થી વિજય મેળવીને પ્રથમ વખત ફિફા વર્લ્ડ કપના નોકઆઉટ તબક્કામાં પ્રવેશ કર્યો. ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ યથાવત. સેન્સેક્સ 280 અને નિફ્ટીમાં 175 કરતાં વધુ અંકોનો ઉછાળો. જામનગરમાં ધ્રોલ ટંકારા રોડ પર 2 કાર વચ્ચે અકસ્માત. 3 લોકોના મોત, જ્યારે અન્ય 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત. જામનગરની ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલમાં રાજ્ય આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા વિવિધ આધુનિક સુવિધાઓનું લોકાર્પણ કરાયું. ભાવનગરની સર ટી હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગની વધુ એક ફરિયાદ નોંધાઈ. કોલેજની એન્ટી રેગિંગ કમિટી તથા સ્પેશિયલ સ્કવોડ દ્વારા આ મામલે ત્વરિત તપાસ શરૂ કરાઈ. વાયબ્રન્ટ ગુજરાત રિઝલ્ટ સમિટ અંતર્ગત અમદાવાદમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો અને આગામી 2 દિવસ રાજ્યમાં વરસાદની હવામાન વિભાગની આગાહી. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે સાંભળીએ કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકના યુગલ સ્વરમાં સમીરની રચનાને, ફિલ્મનું નામ કસૂર.

શાન અને સુનિધિ ચૌહાણના સ્વરમાં આ હતું આવારા પાગલ દિવાના ફિલ્મનું ગીત. શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ.

અલકા યાજ્ઞિક અને બાબુલ સુપ્રિયોના સ્વરમાં આ હતો ક્યા યહી પ્યાર હૈ ફિલ્મનું ગીત. શ્રોતા મિત્રો, આજે છે 25 જૂન 1978માં એક ભારતીય અભિનેતા, નિર્માતા અને મોડેલ એવા આફતાબ શિવદાસાનીનો જન્મ થયેલો. તેમણે તમિલ અને કન્નડ આ બંને ફિલ્મોમાં પણ કામ કરેલું છે. તેમણે ફેરેક્સ બેબી તરીકેની પ્રોડક્ટ માટે ટીવીની જાહેરાતોથી પોતાની કરિયર સ્ટાર્ટ કરેલી. મિસ્ટર ઇન્ડિયા, શહેનશાહ, ચાલબાસ, અવ્વલ નંબર, સીઆઈડી અને ઇન્સાનિયત જેવી ફિલ્મોમાં તેમણે બાળ કલાકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરેલી. તેમણે શ્રેષ્ઠ પુરૂષ નવોદિત કલાકાર માટેનો એવોર્ડ 2000ના વર્ષમાં, ત્યારબાદ 2002ના વર્ષમાં નકારાત્મક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા માટેનો એવોર્ડ તથા 2005માં શ્રેષ્ઠ હાસ્ય કલાકાર તરીકેનો એવોર્ડ મળી ચૂક્યો છે.

લવ કે લિયે કુછ ભી કરેગા. શ્રોતા મિત્રો, ઉદિત નારાયણના સ્વરમાં આ ફિલ્મનું ગીત હમણાં જ આપે સાંભળ્યું. આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થયો. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમની શરૂઆત તુમ તો નહીં હો ફિલ્મ આ આલ્બમના ગીતથી કરીએ. સ્વર છે જગજીતસિંહનો.

0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: શ્રોતા મિત્રો, ગેરફિલ્મી હિન્દી ગીતોના કાર્યક્રમમાં આવો હવે સાંભળીએ આશિયાન આલ્બમનું ગીત અનુરાધા પૌડવાલ અને પંકજ ઉદાસના સ્વરમાં.

0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: શ્રોતા મિત્રો, હવે સાંભળીએ દીવાના આલ્બમથી સોનુ નિગમના સ્વરમાં આ ગીત.

0: ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ મિતાલી સિંઘના સ્વરમાં આ ગીત. આલ્બમનું નામ છે એક આરસુ.

0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: શ્રોતા મિત્રો, કાર્યક્રમની સમાપ્તિમાં સાંભળીએ અલીશા ચિનોયના સ્વરમાં દિલકીરાની આલ્બમનું ગીત.

0: અલિશા ચિનોયના સ્વરમાં ગવાયેલ આ ગીત સાથે જ આજનો ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થયો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. હવે સાંભળીએ મુખ્ય સમાચારો.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપમાં 32ના મોત અને 700 લોકો ઇજાગ્રસ્ત, કટોકટી જાહેર કરાઈ. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને વેનેઝુએલામાં આવેલા ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકોના પરિજનો અને ઇજાગ્રસ્તો માટે દુઃખ વ્યક્ત કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપમાં શક્ય તમામ સહાયની ખાતરી આપી. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને 1975માં જાહેર કરાયેલી કટોકટી દરમિયાન લોકશાહી મૂલ્યોના રક્ષણમાં અડગ રહેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સંવિધાન હત્યા દિવસ નિમિત્તે કટોકટી દરમિયાન લોકશાહી મૂલ્યોના રક્ષણમાં અડગ રહેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી. ગૃહમંત્રી અમિત શાહે કટોકટી સામે લડનારા લોકશાહીના લડવૈયાઓને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે 25 જૂન 1975 એ ભારતીય લોકશાહીમાં કાળું પ્રકરણ હતું. ભાવનગરના તળાજા તાલુકાની ફૂલસર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ યોજાયો. ખેડબ્રહ્માના અંતરિયાળ વિસ્તારોમાં મંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી, મિશન સેવાલયનું લોકાર્પણ કરાયું. ભાવનગરમાં ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહીના કૌભાંડનો પર્દાફાશ. 10.17

0: 63 લાખના મુદ્દામાલ સાથે સુરતનો શખ્સ ઝડપાયો. મુંબઈમાં ધોધમાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત. 10 ઇંચ કરતા વધુ વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ. નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુએ વારાણસીથી એર ઇન્ડિયાની પ્રથમ ઇઝી કનેક્ટ ફ્લાઇટનું ઉદ્ઘાટન કર્યું. ફિફા વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાએ આજે સવારે મોન્ટેરીમાં દક્ષિણ કોરિયા પર 1-0 વિજય મેળવીને પ્રથમ વખત ફિફા વર્લ્ડ કપના નોકઆઉટ તબક્કામાં પ્રવેશ કર્યો. જામનગરમાં ધ્રોલ ટંકારા રોડ પર 2 કાર વચ્ચે અકસ્માત, જેમાં 3 લોકોના મોત અને 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ તથા ભુજ રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

કલ્યાણી કોઠારકરના સ્વરમાં આ હતી સુરેશ દલાલની ગીત રચના. ગેર ફિલ્મી ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળીએ મુકેશ જોશીની ગીત રચના. સ્વર છે આકાશવાણી ગાયક વૃંદનું.

અમે પરીખના સ્વરમાં આહતે તુષાર શુક્લની ગીત રચના. શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ગેર ફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ તથા ભુજ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળીએ મીરાબાઈની ગીત રચના, સ્વર આરતી મુનશીનો.

બીરેન પુરોહિતના સ્વરમાં ગવાયેલ હરીશ મીનાશૂનની આ ગીત રચના સાથે જ આજનો ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થયો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ તથા ભુજ રજૂ કરીએ છીએ મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર.
1: વર્ક ફ્રોમ હોમ, હાઈ સેલરી, બસ એક ક્લિકમાં. અરે વાહ,
2: અસાણી.
3: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.

0: આકાશવાણીના ધ્વનિ તરંગોના સંગાથે અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ આપનો મનપસંદ કાર્યક્રમ સહિયર. હું છું કૃપા જીવરાજાની.
1: અને હું છું અટલ શર્મા.
0: કાર્યક્રમમાં સૌ બહેનો અને શ્રોતાઓનું ખૂબ ખૂબ સ્વાગત છે. અટલબેન, આપણે કેટલા બધા આપણા શણગારો હોય છે બહેનોના, સાડી તો આપણે પહેરી હોય પણ એની સાથે આપણને તૈયાર થતા કેટલી વાર લાગે, કારણ કે આપણે ઘણું બધું શણગાર કરવાનો હોય.
1: એટલે સ્ત્રી અને શણગાર એ આમ

0: છૂટા પાડી શકાય નહીં.
1: હા,
0: તો શણગારની વાત કરીએ તો તને શું શું વસ્તુ યાદ આવે? કૃપા,
1: શણગારની વાત આવે ને અટલબેન, તો પહેલા તો મને એક સરસ મજાની કવિતા યાદ આવે છે. કંકુના ચાંદલા ને કાજળની કાળી ધાર, એ તો છે નારીના પ્રાચીન શણગાર. ગળામાં સોહે મંગળસૂત્રની એ સોનેરી માળા, જેનાથી દીપે નારીના રૂપના અજવાળા. હાથે રણકતી ચૂડીઓ ને મહેંદીની લાલી, પ્રીતની મહેક સમી એ તો છે ભોળી ભાલી. પાનેતરમાં શોભતી એ લજ્જા ને મર્યાદા, સંસ્કારોના સિંચનથી ઘડાયેલી એની સાધના. પણ નારીનો સાચો શણગાર તો છે એનું સ્મિત, ત્યાગ કરુણા ને સદાચારની એની રીત. સૌંદર્ય એનું ઝળકે છે એના નિસ્વાર્થ પ્રેમમાં, નારી તો સાક્ષાત સમાયેલી છે પ્રત્યેકના નેહમાં.
2: એટલે
1: આપણે સ્ત્રીઓના શણગારની વાતો કરીએ,
3: જો આપણે પેલા તો પાયલ, પછી બંગડી છે, ગળામાં વિવિધ પ્રકારની માળાઓ પહેરીએ, પછી કંદોરો છે, નથ છે, વીંટી છે, પોચો છે, એવું કેટલું બધું આપણને યાદ આવે.
0: ચાંદલો લગાવીએ
3: અને ખાસ કરીને સરસ મજાની રંગબેરંગી બંગડીઓ.
0: હા, અને બંગડીઓની વાત આવે ને તો કેટલા બધા લોકગીતો, ફિલ્મી ગીતો બંગડી ઉપર જ બન્યા છે.
3: હા,
0: એટલે એમ કહી શકાય કે એક સૌભાગ્યની નિશાની છે.
3: હા,
0: અને કાંઈ નહીં તો છેલ્લે એક કડું પણ આજકાલની જે મોડર્ન આપણી બહેનો હોય છે એ પહેરતી હોય છે, કે ભાઈ કાંચની ચૂડીઓ છે એ પહેરીને ઓફિસ કેમ ન જવાય, તો એક નાનકડો કડો પણ કાંઈક હાથમાં હોવું જોઈએ.
3: હા, કારણ કે એના વગર આપણો શણગાર અધૂરો લાગે.
0: હા, પણ જે ચૂડી કહેવાય કે જે આપણે બંગડી કહેવાય, એના થકી એક રોજગારી પણ ઘણી બહેનોને મળતી હોય છે. તો આવી જ કંઈક વાત આજે આપણે સહયરમાં લઈને આવ્યા છીએ. બે મહેમાન, બે બહેનો આવી ગયા છે. રીટાબેન એક મહેમાનને લઈને આવ્યા છે. રીટાબેન છે એ પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર સાથે ઘણા વર્ષો સાથે જોડાયેલા છે. ગ્રામ વિકાસ, સ્ત્રી સશક્તિકરણ, પ્રાકૃતિક ખેતી એવા ઘણા બધા જે ક્ષેત્રો છે એમાં એ પોતાનું યોગદાન આપી રહ્યા છે. અને એમની સાથે જયશ્રીબેનને લઈને આવ્યા છે. તો સૌથી પહેલા તો બંને બહેનોનું સ્વાગત કરીએ અને એમને કહીએ નમસ્કાર.
4: નમસ્કાર
0: રીટાબેન, સૌથી પહેલા જયશ્રીબેનનો પરિચય આપો.
4: જયશ્રીબેન છે એ જસદણ તાલુકાના લીલાપુર ગામના છે. અને આમ જોઈએ તો પહેલેથી એ ખેતી સાથે જોડાયેલા, સંયુક્ત ફેમિલીમાં રહે છે અને ખેતી કરતા હતા. પણ એને બેબી નાની થઈ અને ઘરે રહેવાનું થયું, એમાંથી એને કંઈક વિચાર આવ્યો કે હું ઘરે બેઠા શું કરી શકું. તો એમના ગામમાં અમુક બહેનો છે એ ઘરે બેસીને બંગડી ઉપર ડાયમંડ લગાવવાનું ને એવું કામ કરતા હતા.
0: અચ્છા,
4: અને એ પણ લઈ આવ્યા ત્યાંથી કે હું પણ આવું કંઈક કામ કરું. અને એના પછી હવે એ પોતે બીજા બહેનોને આપતા થયા છે.
0: અચ્છા,
4: એ આખી જર્ની છે એ આપણને જયશ્રીબેન કહેશે.
0: તો જયશ્રીબેન, મૂળ તમે કયા ગામના? તમારું પિયર કઈ ગામનું?
5: મારું પિયર વીરનગર.
0: બરાબર. અને પછી પરણીને આપ લીલાપુર આવ્યા.
5: લીલાપુર.
0: અને ખેતી કરતા પહેલા?
5: હા, ખેતી.
0: તો ખેતીમાં શું શું કામ કરતા?
5: ખેતીમાં કપાસ વીણી, માંડવી વાવી, એટલે પછી સીઝનમાં ઈ લેવાની, ઘઉં વાવે, રચકો, બધું કામ કરેલું. પેલા અહીંયા મારા પિયરે ખેતી જ કરતા, દસ ભણી ને ઉઠ્યા એટલે ખેતીમાં જ.
0: બરાબર.
5: પછી આવ્યા ને પછી બેબી નાની થઈ એટલે કીધું હવે આપણે વાડીએ તો ન જઈ કે, એટલે કીધું ઘરે ગામમાં કામ મળતું તો કીધું હું લઈ આવું.
0: બરાબર.
5: લઈ આવું તો પછી બેબી ડીશ ઢોળી નાખે, હાલવા સાલવા શીખે, એટલે તો કીધું આ નહીં મેળાવે, કીધું આને કરતા. અને પપ્પાને કીધું તમે કામ ગોતો ને તો હું ખાલી દેવામાં તો મારે એક કલાક જ થઈ, કીધું પછી આપણે છૂટા થઈ જઈએ, કામ બીજું હોય તો આપણે ઘરનું કરીએ કે. અને ઓલું તો એમાં એમાં બેઠું રહેવું પડે. તો બાજુંગ ગામમાં ગયા તો કામ એ ભાઈ લઈ આવતા રાજકોટથી, ત્યાં જોઈએ એવા, તો કે તમારા હાટું લેતો આવીશ, કે અમારે સંબંધી થઈ ગયા. તો રોજે એ માલ લઈ આવે ને લઈ જાય, મારે ઘરે નાખી જાય. પછી વેપારી નંબર કે તમને દઈ દઉં, કે મને આમાં કઈ ખબર પડે નહીં.
0: બરાબર.
5: તો એ ફોટા ઉપર પછી વેપારી એમ કે આ નમૂનો નાખું છું, તમે આવું કામ કરાવી દેજો, એટલે હું એ કામ કરાવી દેતી એમને.
0: એટલે બંગડીનો વ્યવસાય કોઈ કરતું?
5: હા, પેલા અમારા ગામમાં કરતા, એટલે પછી અમે જાતે ગોયતું કામ.
0: તો એવો વિચાર નો આવ્યો જયશ્રીબેન કે ભાઈ સંયુક્ત કુટુંબ છે, આટલું બધું કામ છે, બેબી છે, તો હવે હું આરામ કરું?
5: ના પછી હજી તો એમ થાય કે આપડે કર

0: ચાલે છે, આમ કઈ દુખાવો નથી હાથ પગ ને, તો આપણે કામ તો કરી જઈ હતી ને, તો કરવું જ છે કીધું. ભલે વહેલું ઉઠવું પડે, વહેલા કપડા ધોઈ નાખું, બેબી હોતી હોય ત્યાં 4 વાગે ઉઠીને બધું વાસણ ને એવું થઈ જાય, તો પછી બાઈ એમ કે અમારે વહેલું કામ જોઈશે, તો હજી 6 વાગે બધા કોઈ ઉઠ્યા ન હોય ઘરમાં, ત્યાં કામ હોતે ને આપી દઉં.
1: અચ્છા,
0: સાંજે કામ આવી જાય એટલે સવારે વહેલું બાટી દઉં.
1: બરાબર. અને એ કામ ક્યાંકથી શીખ્યું કે?
0: હા, ગામમાં મળતો ને કામ, એટલે એની ઘરે ગયા એટલે એને શીખવાડ્યું એટલે મને આવડી ગયું. પછી બીજા બેનો ને હું શીખવાડતી, 5 બેનો થી શરૂઆત થઈ, તે 100 બેનો ધીમે ધીમે એક બીજા બેનો ને કે, એટલે કે હાલો અહીંયા કામ મળે છે આપડે લઈ આવી.
1: અચ્છા,
0: એટલે 100 બેનો ને રોજગારી પૂરી પાડતી.
1: એટલે તમે પોતે પેલા કામ કરવાનું ચાલુ કર્યું અને એમાંથી પછી તમે આગળ આવ્યા, અને અત્યારે પણ તમે ઘણી બહેનોને રોજગારી આપી રહ્યા છો, અને હવે કઈક દુકાન પણ કરી છે, તો એ વાત કરો કે કેવી રીતે ઘરથી શરૂઆત કરીને પછી દુકાન સુધી પહોંચ્યા.
0: મેં મિની મોલ બનાવ્યો. પેલા ઘરે વેચતી તો બધું હાકડ પડતી, ઘરે બધું બંગડીનો સામાન હોય અને આ બધી વસ્તુ સામે નહીં, અને અંદર કોઈ કસ્ટમર આવી ન હકે, એટલે મેં એવું વિચાર્યું કે અહીં બજારમાં ક્યાંક હોય ને તો ગરાગ આવી હકે 2-5 વધારે.
1: બરાબર.
0: તો ત્યાં એક મકાન વેચાતું હતું જૂનું, તે લીધું, 8 લાખનું રાખ્યું, અને એમાં થોડોક ખર્ચો કર્યો 2 લાખનો, પીઓપી કર્યું ને એવું બધું. તો ત્યાં દુકાન અત્યારે સારી હાલે છે, બધી કટલેરી, કરિયાણું, પ્લાસ્ટિક વસ્તુ, હોજરીની ટોટલ વસ્તુ, ચંપલ ને બધું રાખી છે.
1: તો આ પેલા કોઈ વાર વ્યવસાય સાથે કઈ સંકળાયેલા હતા ખરા?
0: કોઈ નહી,
1: પહેલી જ વાર.
0: હા, પહેલી જ વાર.
1: તો પરિવાર માંથી પછી કેવો સહયોગ મળે છે અત્યારે?
0: પેલા તો એમ કે બધું કામ હારે ન થાય કે એક કરાય કે, તો હું કઈ ગનકાર જ ન દઉં, હું મારી રીતે કર્યા રાખું. ભલે ને મેં કીધું, બધા એમ કે બાઈ એમ કે તારાવું વાડી આવી જાય તું એકલી કર, હું કહું હા ન્યાય વાડી કામ તો હોય જ ને, કીધું ભલે ને મારે તાણ પડે પણ તોય હું સવારે વહેલી ઉઠીને બધું ઘરકામ કરી નાખું. પછી તો હવે તો મારી મમ્મી હતા ને એમ કે બેઠા હોય ને જમવા, ત્યાં ફોન આવે કે વસ્તુ લેવીશ આવો ને, તો એમ કે તું જા હું વાસણ ને એવું કરીને આવીશ કે નીચે.
2: એટલે ઘરમાંથી પણ પૂરેપૂરો આપણે સહયોગ
0: મળે છે.
2: નાના મોટા કામો બીજા લોકો આપણને કરી દે તો આપણે એક સરખો વ્યવસાયમાં ધ્યાન આપી શકીએ.
0: હા.
1: તો રીટાબેન ને પૂછીએ કે રીટાબેન આવી રીતે નાનકડી શરૂઆત તો કરી અને બેન બહુ ભણેલા પણ નથી અને અહીં સુધી પહોંચ્યા છે, તો એક સખી મંડળનું પણ આમાં કંઈક ને કંઈક એક ભૂમિકા રહી છે.
0: બેન એક સખી મંડળમાં એ જતા નોકરી કરતા, પછી મને કે ફોન આવ્યો કે આપણે 10 બહેનો સખી મંડળ બનાવું. મેં કીધું હા બનાવશું કીધું, તો 10 બહેનો ભેગા થયા અને એમાં મને પ્રમુખ બનાવી. એટલે પછી બધે કોન્ટેક કર, રીટાબેન જેવા ગુરુ ને ક્યાંક મેળા ને એવું થાય સરસ, એટલે કે તમારા બેન આવવાનું છે, કાજલબેન એમ કે વસ્તુ લઈને આવવાનું, તો ત્યાં પણ સારું હતું ને વેચાણ થાય.
3: એટલે પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર જસદણ થકી જે અપરા અંતર્ગત આરોહણ પ્રોજેક્ટ ચાલે છે એમાં લીલાપુર ગામ છે, અને એમાં જયશ્રીબેન જોડાયેલા છે. ત્યાં અમારા 15-1 સખી મંડળો ચાલે છે, અને દરેક બહેનો છે એ બચત કરે, નિયમિત મીટિંગ કરે, એક્ટિવિટી તો છે એની સાથે. અમુક બહેનો છે એ આવું કામ કરી રહ્યા છે અલગ અલગ. તો જયશ્રીબેન બંગડીનું કામ પહેલા લઈ આવતા હતા પોતે બીજેથી, અને એમાંથી એ પોતે બીજા બહેનોને હવે એ કામ આપતા થયા છે. અને એમણે વાત કરી એમ કે બંગડી વર્ક કરવા માટે લેવા આવે ત્યારે એને એમ થાય કે મારે બંગડી લેવી પણ છે, તો એ બંગડી વેચવાનું પણ ચાલુ કર્યું એમણે. એની સાથે કે ભાઈ બંગડી તો લીધી, હવે સેટ છે આના મેચિંગ, બુટ્ટી છે આના મેચિંગ, તો બધું જ કટલેરી રાખવા માંડ્યા. જેવી ડિમાન્ડ આવી એવું હવે આટલું કટલેરીનું મટીરિયલ રાખતા હતા, પછી બહેનો ત્યાં આવીને વાત કરતા હોય કે હવે કટલેરી તો લેવાઈ ગઈ, ચાલો કરિયાણું લઈ આવીએ. તો એણે એ પણ કર્યું.
1: અચ્છા,
3: કે ભાઈ ચાલો કરિયાણું બી અહીંયા રાખીએ, એટલે બહેનોને બીજે કઈ ધક્કો જ નહીં. એટલે જે ડિમાન્ડ બહેનોની આવતી હતી એટલે એટલા કોઠા સુજવાળા જયશ્રીબેન અને એનો પરિવાર. આપણે કહીએ તો આ એક સંયુક્ત પરિવાર છે એનો બેનિફિટ છે. એમણે વાત કરી એમ કે ભાઈ સાસુ એમ કે ભાઈ હું વાસણ સાફ કરી નાખીશ તું જા, એનો અર્થ જ એ છે કે અત્યારે સાસુ કોઈ આવું કહે નહીં, પણ એક ઘરની આર્થિક પરિસ્થિતિ પણ આના લીધે સારી થાય છે અને બહેનોને એક જ જગ્યાએથી બધી વસ્તુ મળી જાય છે. એટલે એમણે આ બંગડીની આવકમાંથી, એનું ઘર થોડું અંદર હતું તો રોડ સાઈડ એક લઈ અને ત્યાં મિની મોલ જેવું કર્યું અને બધી જ આઈટમ ત્યાં મળી જાય છે, એટલે બિઝનેસ લેડી બની

0: યસ
1: હા, અને આપ જે આ બંગડી ને આ બધું બનાવો છો તો એનું મટીરિયલ કઈ રીતે પસંદ કરો છો અને કયા કયા મટીરિયલની બંગડીઓ
0: એ
1: મળે છે?
0: બધું વેપારી આપે.
1: અચ્છા.
0: હા, મટીરિયલ ને બધો માલ બધો એનો હોય, અમને કમિશન ઉપર આપે. કે 3 પૈસા હોય, 4 પૈસા હોય, 1 ડાયમંડના ઈ રીતે આપે. 4 પૈસા મને આપતા હોય તો હું ગ્રાહકને 2.5 પૈસા આપું, 3 પૈસા આપું.
2: અચ્છા,
0: ઈ રીતે.
1: અને ડિઝાઇન પણ કોણ નક્કી કરે?
0: ઈ વેપારીને જ નક્કી કરવાનું કે આ ફોટો નાખે કે આ ડિઝાઇન તમારે કરાવી દેવાની, ઈ જ કરવાની.
1: એટલે ટેકનોલોજીનો પણ ખૂબ સરસ ઉપયોગ કરે છે.
2: તો આ પહેલા જ્યારે તમે પોતે આ બનાવતા, ઘરે કામ કરતા, ત્યારે કેટલા દિવસમાં લગભગ કેટલી બંગડીઓ કરી લેતા અને કમાણી કેટલીક થતી?
0: ત્યારે તો 1000 રૂપિયાનું જ કામ થતું મહિને. આપણે
2: આખા મહિનામાં? હા. અને અત્યારે?
0: અત્યારે તો 30,000 પહોંચી ગયા ને.
2: અચ્છા, હવે દિવસમાં 1000 થઈ જાય છે.
0: હા, દિવસમાં 1000 થઈ જાય.
2: તો આ જે દુકાન છે એનું સંચાલન કોણ કરે છે?
0: એનું હું જ કરું છું.
2: અચ્છા, તો બીજા કોઈ માણસો રાખ્યા છે?
0: રાખ્યા હતા, એક છોકરી રાખી હતી, એને 4,500 પગાર દેવાનું થાય. તો કીધું હવે હજી મારે જાતે જ કરવું છે. કીધું ગ્રાહક એક સાથે જ ન થવાના. તો કીધું ભલે ને આપડે એટલો બચાવ થાય નઈ. એટલે છોકરીને કીધું તારે હવે ન આવું હોય તો કઈ નઈ. કીધું હું હવે એકલી પહોંચી જાઉં છું, મારી બેબી મોટી થઈ ગઈ છે. એટલે હજી હવે જાતે જ એકલી કરું છું. અને માલ બધો ઓર્ડર વાળા લખવા વાળા આવે એટલે માલ પણ ઘરે પહોંચી જાય છે.
2: બરાબર. તો લીલાપુર એમ જોઈએ તો એક નાનકડું સેન્ટર છે, તો એમાં એવી કેટલીક મહિલાઓ હશે જે આવી રીતે દુકાન કે મોલ ચલાવતી હશે?
0: મહિલા તો ઘણી હોય પણ બધા પાસે પ્રોપર્ટી નું હોય ને એટલી બધી, આમાં પૈસા ઘણા રોકાઈ જાય માલમાં. આપડે 1000ની વસ્તુ લીધી હોય તો હજી એક વસ્તુ વેચાય પછી બીજી વસ્તુ તું વેચતા વાર લાગે.
2: પૈસા હોય તો એ જયશ્રીબેન હિંમતની પણ એક વાત છે.
0: હા,
2: કે બધામાં એવી હિંમત પણ નથી હોતી અને તમે બહુ ભણી શક્યા નથી, એ વસ્તુ પણ તમે એને એક પડકારની રીતે જોયું અને એમ વિચાર્યું કે ઓછું ભણતર છે છતાં હું આ કરી શકીશ. કારણ કે હિસાબ કિતાબ પણ રાખવો પડે, તમે વ્યવસાય કરતા હોય તો બેંકમાં જવું પડે, પછી આજે તમે સખી મંડળ ચલાવો છો એમાં પણ તમારે જવાબદારી તો આવે ને.
0: હા, મહિને મહિને હપ્તો ભરવા જવું પડે, કોઈને ઉપાડવા હોય તોય જવું પડે, મેસેજ આવે એ બધાને ફોનમાં નાખવાનો પાછો, તો બધા લોકોને ખબર પડે ને તો જમા થઈ ગયો, બધું કરવું.
1: તો આ બધી પ્રવૃત્તિઓ તમે શીખ્યા ધીરે ધીરે કે તમને કોઈ માર્ગદર્શન આપ્યું?
0: ના, પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર સાથે જોડાણા મંગલ મિશન મંડળ બનાવ્યું ને એમાંથી બધું કાજલબેન દ્વારા બધી માહિતી આપતા કે બેન તમે આવો ગમે ત્યાં મેળા ને એવું હોય તો આપડે હું વસ્તુ આપડે પડી ન રે, આ ગામમાં ન ગમી તો બીજા ગામમાંની બહેનોને ઈ નવીન લાગે એટલે માલ બધો વેસ્ટ ન જાય, વેચાણ થઈ જાય છે.
2: બરાબર. તો અત્યારે લગભગ કેટલા ગામો સુધી તમે પહોંચ્યા છો અને કેટલી બહેનો સાથે વ્યવસાયથી જોડાણા હશો?
0: હા, 2-3 બહેનો લઈ જાય છે મારી પાસેથી માલ કટલેરીનો, 5 રૂપિયા ફેરે હું એને આપી દઉં.
2: બરાબર.
0: મંગળસૂત્ર લીધું હોય મારે 150 નો આવ્યું હોય તો હું એને 160 માં આપું, એ રીતે માલ લઈ જાય
2: એટલે એને પણ ફાયદો થાય અને તમને પણ ફાયદો થાય.
0: અને એ લોકો હજી રાજકોટ ને ક્યાંય જોયું ન હોય એટલે એમ કે થોડો માલ લેવો હોય એટલે જાય ન હકે.
2: અને તમને થોડોક અનુભવ પણ હોય એટલે કયો માલ લેવો, શું લેવું, કેટલામાં વેચવો, કેટલામાં વેચાય છે એ બધું થોડોક આઈડિયા હોય.
1: અને આ બધી પ્રવૃત્તિ આપ કરો છો અને ઘણા બધા લોકો સાથે સંકળાયેલા છો, તો આપને એવા કોઈ અનુભવ થયા કે સારા કે ખરાબ, ખાટા મીઠા તો થતા જ, તો એ વિશે થોડું જણાવો.
0: ગ્રાહક એવાય આવે એમ કે આલે આ નથી કે હારું કે પાછું રાખ લે કે અમારા શું કરું, ડેટ વહી ગઈ છે ના, હું કઉ લાવો કરે વાપરી વાળું મૂકી દઉં. ક્યારેક આપણે ખોટ જાય તો ક્યારેક નફો થાય, પણ આપણે એનું મોઢું ન તોડી લેવાય, બીજી વાર કોઈ આવે નહીં આપણે.
1: ગ્રાહકનો સંતોષ જોવો પડે.
3: એટલે એમનું સરસ રીતે એક મિની મોલ ચાલી રહ્યું છે. કદાચ એ પહેલા જ બેન એવા છે કે લીલાપુરમાં મિનિ મોલ બનાવ્યું છે, જેમાં કટલેરી હોય અને કરિયાણું હોય, અને પાછા એક બેન આ બધું કરતા હોય, એના પરિવારનો તો સપોર્ટ છે. પણ સાથે એ પણ છે કે એ જે હિસાબની તમે વાત પૂછી, તો SHG માં છે એટલે થોડો ઘણો હિસાબે એમાંથી શીખ્યા.
2: જી,
3: 10 બહેનો છે તો એની બચત આવે, એમાંથી કોઈ લોન લીધી હોય તો એનું વ્યાજ ભરે, એનો હપ્તો ભરે, પાછું પ્રમુખ છે તો હિસાબ બેંકે બધું આપવાનું ને બધું હોય, તો એ રીતે એમનું શોપનું એ જે છે એનું આખું એ કરતા થઈ ગયા. બીજું ટેકનોલોજીનો પણ સારસ ઉપયોગ

0: કરે છે કે એમને રૂબરૂ ધક્કો નથી થતો રાજકોટ સુધી, મોબાઈલમાં ફોટા જોઈ લે તો એ પ્રમાણે એ આખું વર્ક કરી લે, મોબાઈલથી આખું કોર્ડિનેશન કરી લે, અને એક વ્હીકલ વાળા રાખી લીધા છે તો એમાં જેનો માલ ફોનથી વાત થઈ જાય અને માલ તે આવી જાય, તૈયાર થઈ જાય, એ માલ પાછો અહીંયા પરત આવી જાય, તો એ બધું છે એ બહુ સારી રીતે મેનેજ કરી રહ્યા છે. અને આસપાસના ગામના બહેનો પણ આમાં જોડાયા છે જે આ મટીરિયલ લઈ જાય, વેચાણ કરે, પાછું આપી જાય, તો એક આવકનો સ્ત્રોત બહેનો કેમ વધારે એના માટે પણ એ સારો એવો પ્રયત્ન કરી રહ્યા છે. આજકાલ બહેનો ખેતીમાંથી વિડ્રો થઈ રહ્યા છે, આમ તો આખા પરિવાર જ વિડ્રો થાય છે અને બીજા પર જ નિર્ભર છે, ત્યારે એમણે ખેતી પણ ચાલુ રાખી છે.
1: અચ્છા,
0: બાકીનો પરિવાર પણ ખેતી કરે છે અને એ બેન છે એ મોલ ચલાવે છે.
1: અચ્છા, તો બેલો છે અમારે વાડીએ. અચ્છા, એટલે સાસુ સસરાની એ સંભાળે, જમીન વાવવા દીધી,
2: એટલે આખું પરિવાર મળી અને એક કામ કરે, સાથે તો રહે જ પણ આર્થિક રીતે પણ જો સાથે હોય તો એનાથી ઘણો ફેર પડતો હોય છે.
3: અને એ કામ જોયું ને તો વેપારી કોઠાસુ જ બચત છે કે નફો છે, વેચાણ છે, પ્રોડક્શન છે, આવી નાની નાની બધી બાબતોનું એમણે અનુભવે શિક્ષણ લીધું અને હવે બીજાને પણ આપી રહ્યા છે. તો એક બધા માટે એક પ્રેરણારૂપ એમની યાત્રા રહી અને આજે પણ આમની વાત સાંભળીને ઘણાને પ્રેરણા પણ મળશે.
1: જસદણમાં મેળો ચાલી રહ્યો, સ્વદેશી મેળો, તો એમાં 6 વાગે જાય આખો દિવસ દુકાને ચલાવી અને ત્યાં 6 વાગે જાય 10 વાગે વી તો 5,000 નો વેપાર થઈ જાય.
0: એટલે નાના મોટા મેળાઓમાં તક ઝડપી લે છે. સામાન્ય અમારી એક નાની મીટિંગ હોય તો પણ એ મટીરિયલ સાથે જ લઈ આવે.
1: અચ્છા,
0: કે બહેનો હોય એટલે પૂછે,
1: તો લેવાની જ હોય.
0: એટલે એમબીએનું પ્રચાર પ્રસાર વેચાણ સરસ રીતે થાય.
2: એટલે ટૂંકમાં એ જે કામ કરે છે એમાં એમને આનંદ પણ આવે છે.
3: અને એ કઈ સારી રીતે એમાં એ કરી શકે એમની એમને ખૂબ સરસ સમજ પણ છે. અને આટલી બધી તમે પ્રવૃત્તિઓ કરો છો તો જ્યારે તમે કામકાજ ન હોય અથવા થોડો સમય મળે તો એવી કોઈ પ્રવૃત્તિ ખરી કે તમારા શોખ કયા, કે કોઈ ઘણાને ગીત ગાવું ગમતું હોય કે બીજું કોઈ ભરત ગૂંથણનો શોખ હોય, તો એવી કઈ કાર્ય કરો છો આપ?
1: ફ્રી ટાઈમમાં તો ઘરકામ હોય ને, જયારે ગ્રાહક ને એવું ન હોય ત્યારે બપોર વેચે ને એવું દળવાનું હોય બહેનોને, એ બધું કામ કરવાનું હોય ને, જે સામાન દુકાનમાં થઈ રહ્યો હોય પડ્યો હોય મૂકવાનો હોય.
2: એટલે ટૂંકમાં બહુ
3: ઘરનું જ કામ,
2: ફ્રી સમય હોય એવું થતું નથી. મને લાગે છે કે જયશ્રીબેનની આટલી એક પ્રેરણાત્મક સફર રહી છે તો ઘણા મિત્રોને ઈચ્છા હશે કે એમની સાથે વાત કરે અથવા આવું કોઈ વ્યવસાય શરૂ કરવું હોય તો કંઈક માર્ગદર્શન પણ મેળવી શકે.
3: તો જયશ્રીબેન કાકડિયાનો નંબર આપણે શ્રોતાઓને આપીએ. તેમનો નંબર છે 98 98 4 98 98 4 12 424 12 424,
2: એટલે કે 9898412424.
3: તો જયશ્રીબેન આપનો ખૂબ જ સરસ મજાની અમને વાતો કરી અને આપનો સમય આપીને આપ આકાશવાણી સ્ટુડિયોમાં આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને રીટાબેન, આપ પણ આવી પ્રેરણાદાયી યાત્રા કરનાર બહેનોને આપ અહીંયા સરસ શ્રોતાઓ સુધી લઈ આવી અને એમની યાત્રાનો સૌને ખ્યાલ આપો છો એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર.

0: તો આટલી સરસ વાતો આપણે સાંભળી અટલબેન. તો હવે આપણે જયશ્રીબેન પણ છે અને રીટાબેન પણ છે અને સર્વે શ્રોતા મિત્રો, આપણે સૌ મળીને એક સરસ મજાનું ગુજરાતી ગીત સાંભળીએ.
1: ચોક્કસ.

0: વાહ અટલબેન, ખરેખર આ સરસ મજાનું ગીત સાંભળવાની આપણને તો મજા આવી અને આશા છે કે શ્રોતાઓને પણ આ ગીત સાંભળવાની મજા આવી હશે. હવે ઘડિયાળ કહે છે કે કાર્યક્રમ પૂરો કરવાનો સમય થઈ રહ્યો છે, તો આપણે શ્રોતાઓની વિદાય લઈએ તે પહેલા કહીએ કે આ કાર્યક્રમ આપને કેવો લાગ્યો તે અંગેના પ્રતિભાવો આપ ચોક્કસ પાઠવશો.
1: કાર્યક્રમ વિશે આપના પ્રતિભાવો આપ પત્રો અને ઈમેલ દ્વારા આપી શકો છો. પત્ર લખવાનું સરનામું નોંધી લેશો. કેન્દ્ર નિયામક શ્રી સહિયર કાર્યક્રમ વિભાગ, સીતારામ પંડિત માર્ગ, આકાશવાણી, રાજકોટ 360001. અમારું ઈમેલ આઈડી છે rajkotsahiyar@gmail.com. rajkotsahiyar@gmail.com. તો આ સરનામે આપના પ્રતિભાવો ચોક્કસ પાઠવશો.
2: તો આ સાથે જ સહિયર કાર્યક્રમ પૂરો કરવાની આપની દોસ્ત અટલ શર્મા
0: અને કૃપા જીવરાજાનીને આપશો અનુમતિ.
2: નમસ્કાર.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ તથા ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. શ્રોતા મિત્રો, બરાબર 1 વાગ્યે આકાશવાણીના દિલ્હી કેન્દ્રથી હિન્દીમાં તથા 1:05 અંગ્રેજીમાં સમાચાર સાંભળીશું.

0: શ્રોતામિત્ર પ્રફુલ દવેના સ્વરમાં અવિનાશ વ્યાસની ગીત રચના સાથે જ આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થયો. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ તથા ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે સાંભળીએ રાષ્ટ્રીય સમાચાર.
1: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વેનેઝુએલામાં વિનાશક ભૂકંપના કારણે 32ના મોત, કટોકટી જાહેર. જાનહાની અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું. કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલે જણાવ્યું કે ઉર્જા પ્રણાલીઓના નિર્માણ માટે બ્રિક્સ સહયોગને મજબૂત બનાવવા માટે ભારતના પ્રયાસ. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે વિશ્વ શસ્ત્રીકરણ, પડકારો અને સોશિયલ મીડિયા યુગ સંલગ્ન રાજકારણ તરફ જઈ રહ્યું છે. વારાણસીમાં લાલબહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી પ્રથમ ઇઝી કનેક્ટ ફ્લાઇટ સેવાનો પ્રારંભ. અને દક્ષિણ આફ્રિકાએ સાઉથ કોરિયા પર વિજય મેળવીને પ્રથમ વખત ફિફા વર્લ્ડ કપના નોકઆઉટમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. વેનેઝુએલાના કારાકાસ અને આસપાસના વિસ્તારોમાં આજે આવેલા 7.2 અને 7.5ની તીવ્રતાના ભૂકંપના કારણે 32 લોકોના મૃત્યુ અને 700થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. ભૂકંપના કારણે અનેક ઇમારતો ધરાશાયી થઈ હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્સે દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. રાષ્ટ્રને સંબોધન કરતા તેમણે આગામી સૂચના સુધી શાળાઓ અને બિનઆવશ્યક પ્રવૃત્તિઓ સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. તેમણે સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં જાહેર અને ખાનગી આરોગ્ય નેટવર્કને પણ સક્રિય કર્યું છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને વેનેઝુએલામાં આવેલા ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકોના પરિજનો અને ઇજાગ્રસ્તો માટે દુઃખ વ્યક્ત કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ભૂકંપથી થયેલા વિનાશ પર શોક વ્યક્ત કરતા વેનેઝુએલાની સરકાર અને લોકો, ખાસ કરીને પ્રિયજનો ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે ઇજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી હતી.

0: તેને શક્ય તમામ સહાયની ખાતરી આપી છે. કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલે જણાવ્યું કે ભારત ઉર્જા પ્રણાલીઓના નિર્માણ માટે બ્રિક્સ સહયોગને મજબૂત બનાવવા માંગે છે. ગુરૂગ્રામમાં બ્રિક્સ ઉર્જામંત્રીઓની 11મી બેઠકનું ઉદઘાટન કરતાં તેમણે કહ્યું કે વિકાસલક્ષી આકાંક્ષાઓ અને ટકાઉ વિકાસલક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સસ્તી, વિશ્વસનીય અને ટકાઉ ઉર્જા અનિવાર્ય છે. સમગ્ર ઉર્જા મૂલ્ય શૃંખલામાં ભારતના રોકાણો અંગે વાત કરતાં તેમણે કહ્યું કે ભારત વિશ્વની સૌથી મોટી ડિજિટલી સક્ષમ વીજળી પ્રણાલીઓમાંની એકનો પાયો નાખી રહ્યું છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે વિશ્વ શસ્ત્રીકરણ, પડકારો અને સોશિયલ મીડિયા યુગ સંલગ્ન રાજકારણ તરફ જઈ રહ્યું છે. દક્ષિણ કોરિયામાં જેજુ ફોરમ પીસ એન્ડ પ્રોસ્પેરિટીને સંબોધતા ડોક્ટર જયશંકરે કહ્યું કે ભિન્નતાઓ પર ભાર મૂકવાની વૃત્તિ વધી છે અને તેને અનુરૂપ ક્ષમતાઓ પણ ઉપયોગમાં લેવાઈ છે. તેમણે જણાવ્યું કે ટેકનોલોજીની પ્રગતિ આવા પ્રયાસોને પ્રોત્સાહિત કરે છે. કોવિડ-19, આતંકવાદી કૃત્યો અથવા આબોહવા પરિવર્તનની ઘટનાઓની અસર જેવા વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સહિયારા પ્રયાસની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે પ્રભાવશાળી રાષ્ટ્રો વચ્ચે નવી સમજણ અને ગાઢ સંબંધો બનાવવાથી વૈશ્વિક વ્યવસ્થાને સ્થિર કરવામાં મદદ મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સંવિધાન હત્યા દિવસ નિમિત્તે કટોકટી દરમિયાન લોકશાહી મૂલ્યોના રક્ષણમાં અડગ રહેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે કટોકટી બંધારણ પર સીધો હુમલો હતો, જેમાં નાગરિકોની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર નિયંત્રણો અને રાજકીય નેતાઓ, પત્રકારો અને સામાજિક કાર્યકરોની ધરપકડ કરાઈ હતી. તેમણે જણાવ્યું હતું કે બંધારણ 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓ, અધિકારો અને ફરજોને મૂર્તિમંત કરે છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને 1975માં જાહેર કરાયેલી કટોકટી અંગે કહ્યું કે કટોકટી એ સમયની યાદ અપાવે છે જ્યારે બંધારણીય મૂલ્યોની ગંભીર કસોટી કરવામાં આવી હતી. ગૃહમંત્રી અમિત શાહે કટોકટી સામે લડનારા લોકશાહીના લડવૈયાઓને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે 25 જૂન 1975 એ ભારતીય લોકશાહીમાં એક કાળું પ્રકરણ હતું, જ્યારે તત્કાલીન સરકારે બંધારણ, પ્રેસ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને નબળી પાડવાનો પ્રયાસ કર્યો હતો. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ આજથી લંડન અને યુકેની 3 દિવસની સત્તાવાર મુલાકાતે જશે. મુલાકાત દરમિયાન તેઓ આગામી મહિનાની 15મી તારીખથી અમલમાં આવનારા ભારત યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર અને સાથી ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શનના અમલીકરણ માટેની તૈયારીઓની સમીક્ષા કરશે. આ મુલાકાત બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સંબંધોને નવી ગતિ આપશે તેવી શક્યતા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.
1: શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા પ્રાપ્ત દાનની કાર્યવાહીની કોર્ટ નિરીક્ષણ હેઠળ તપાસની માંગ કરતી PIL પર તાત્કાલિક સુનાવણી કરવાનો આજે સુપ્રીમ કોર્ટે ઇન્કાર કર્યો હતો. જો કે કોર્ટે અરજદારને ખાતરી આપી હતી કે આ મામલો યોગ્ય સમયે સૂચિબદ્ધ કરવામાં આવશે. અરજદાર એડવોકેટ નરેન્દ્રકુમાર ગોસ્વામીએ વ્યક્તિગત રીતે હાજર રહીને ન્યાયાધીશ BV નાગરત્ના અને જયમાલ્યા બાગચીની બેન્ચ સમક્ષ રજૂઆત કરી હતી કે તેમની વિનંતી મહત્વપૂર્ણ પુરાવાઓની જાળવણી સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક સૂચિબદ્ધ કરવામાં આવે. નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ આજે ઉત્તરપ્રદેશના વારાણસીમાં લાલબહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી પ્રથમ ઇઝી કનેક્ટ ફ્લાઇટ સેવાનો પ્રારંભ કરાવ્યો. હબ એન્ડ સ્પોક મોડલ હેઠળ શરૂ કરાયેલી આ ફ્લાઇટ વારાણસીને દિલ્હી દ્વારા વિશ્વભરના વિવિધ દેશો સાથે જોડશે. તેમણે જાહેરાત કરી હતી કે આગામી 6 અઠવાડિયામાં આ હબ એન્ડ સ્પોક મોડલ સાથે 6 વધુ એરપોર્ટ જોડવામાં આવશે. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે નવી સિસ્ટમ મુસાફરોને તેમના વતનથી આંતરરાષ્ટ્રીય મુસાફરી સરળતાથી શરૂ કરવા સક્ષમ બનાવશે. તેમણે જણાવ્યું કે છેલ્લા 12 વર્ષમાં દેશના ઉડ્ડયન ક્ષેત્રમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન CBIએ એક મોટા ડિજિટલ એરેસ્ટ કૌભાંડના સંબંધમાં ચેન્નાઈ અને કોલકાતાથી 2 વ્યક્તિઓની ધરપકડ કરી છે અને પંજાબ, ગુજરાત, દિલ્હી અને મહારાષ્ટ્ર સહિત 16 રાજ્યોમાંથી 80થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. એજન્સીએ જણાવ્યું હતું કે દેશભરમાં ડિજિટલ ધરપકડ કૌભાંડના 200થી વધુ કેસોમાં કથિત રીતે સંડોવાયેલા નેટવર્કની તપાસના ભાગરૂપે ઓપરેશન ચક્ર 6 હેઠળ દરોડા પાડવામાં આવ્યા હતા. કોલકાતામાં તારાતલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા

0: લોકોની સંખ્યા વધીને 9 થઈ છે. આ ઘટના બાદ કુલ 29 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ આજે રાજ્ય વિધાનસભામાં માહિતી આપતા આ ઘટના માટે જવાબદારો સામે કડક કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું. તેમણે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો માટે 10 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તો માટે 1 લાખ રૂપિયાની જાહેરાત કરી છે. દરમિયાન આ ઘટનાની તપાસ માટે એક ખાસ તપાસ ટીમની રચના કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં કમલ સામંત સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ગઈકાલે 3 લોકોની ધરપકડ કરાઈ હતી. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અકસ્માતમાં મૃત્યુ પામેલા દરેક વ્યક્તિના પરિવારને 2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. ફિફા ફૂટબોલ વિશ્વકપમાં દક્ષિણ આફ્રિકાએ દક્ષિણ કોરિયા સામે 1-0 વિજય મેળવીને પ્રથમ વખત ફિફા વર્લ્ડ કપના નોકઆઉટમાં પ્રવેશ્યું છે. મેક્સિકોએ ચેક રિપબ્લિકને 3-0 હરાવીને પ્રથમ વખત વિશ્વકપની ગ્રુપ સ્ટેજ મેચ જીતી લીધી હતી. મોરોક્કોએ પણ એટલાન્ટામાં ગ્રુપ સીના મુકાબલામાં હૈતીને 4-2 હરાવીને નોકઆઉટ તબક્કામાં પ્રવેશ કર્યો હતો. તો 5 વખતના વિશ્વકપ વિજેતા બ્રાઝિલે મિયામીમાં સ્કોટલેન્ડને 3-0 હરાવ્યું હતું. આ જીત સાથે બ્રાઝિલ ગ્રુપ સીના વિજેતા તરીકે નોકઆઉટ તબક્કામાં પ્રવેશ્યું હતું. તો બોસ્નિયા અને હર્ઝેગોવિના સામે 3-1 હાર બાદ કતાર સ્પર્ધામાંથી બહાર થયું છે. સ્વિટ્ઝર્લેન્ડે વાનકુવરમાં ગ્રુપ બી મેચમાં કેનેડા સામે 2-1 વિજય મેળવ્યો હતો. ફિફાએ ઓલ નેપાળ ફૂટબોલ એસોસિએશનને સસ્પેન્ડ કર્યું છે. આ સસ્પેન્શન ફિફાના નિયમોના ઉલ્લંઘન અને તૃતીય પક્ષની દખલગીરી માટે કરાયું છે. ગઈકાલથી અમલમાં આવેલા આ સસ્પેન્શનનો અર્થ એ છે કે નેપાળની રાષ્ટ્રીય ટીમો અને ક્લબોને આગામી સૂચના સુધી તમામ ફિફા અને એએફસી સ્પર્ધાઓમાં ભાગ લેવાથી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. ફિફાએ જણાવ્યું હતું કે જ્યાં સુધી આ મામલો ઉકેલાય નહીં ત્યાં સુધી સસ્પેન્શન યથાવત રહેશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વેનેઝુએલામાં વિનાશક ભૂકંપના કારણે 32ના મોત, કટોકટી જાહેર. જાનહાની અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું. કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલે જણાવ્યું કે ઉર્જા પ્રણાલીઓના નિર્માણ માટે બ્રિક્સ સહયોગને મજબૂત બનાવવા માટે ભારતના પ્રયાસ. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે વિશ્વ શસ્ત્રીકરણ, પડકારો અને સોશિયલ મીડિયા યુગ સંલગ્ન રાજકારણ તરફ જઈ રહ્યું છે. વારાણસીમાં લાલબહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી પ્રથમ ઇઝી કનેક્ટ ફ્લાઇટ સેવાનો પ્રારંભ. અને દક્ષિણ આફ્રિકાએ સાઉથ કોરિયા પર વિજય મેળવીને પ્રથમ વખત ફિફા વર્લ્ડ કપના નોકઆઉટમાં પ્રવેશ કર્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ ઓર ભુજ. પેશ હૈ ફૌજી ભાઈઓ કે લિયે ફિલ્મ સંગીત કા કાર્યક્રમ જય ભારતી.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. રાજ્યમાં ચાલી રહેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના છેલ્લા દિવસે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના સાણંદની મોડેલ સ્કૂલ ખાતે ઉપસ્થિત રહ્યા. તેમણે વાલીઓને નિયમિત શાળાની મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો.
1: આપણને એમ થાય કે ભાઈ ખરેખર જ્યાં વ્યવસ્થા ઉભી થઈ અને વ્યવસ્થા ઉભી થઈ હોય એનો લાભ જો ના લઈ શકાય તો એ આપણા માટે તકલીફ ઉભી કરી શકે. પણ લાભ લેવો પડે, લેવો જ જોઈએ. અને એમાં વાલીઓનું હવે પૂરેપૂરું યોગદાન જોઈએ. શિક્ષકો રેગ્યુલર તમે અહીંયા આગળ જે એસએમસી કમિટીમાં છે એટલા જ વાલીઓ નહીં પણ દરેક વાલી અહીંયા આગળ શાળાની મુલાકાત લેવું જોઈએ. એમનો દીકરો દીકરી કેવી રીતે ભણે છે, ક્યાં એને કાચી પડે છે, એના માટે શિક્ષક શું ધ્યાન આપે છે, કેવી રીતનું ધ્યાન આપે છે, તો જ આ બધાનો લાભ ખરેખર આપણે લીધો એવું કહી શકાય.
0: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે સુરતના ખટોદરાની નગર પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા અને ધોરણ 1ના 373 ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો. આ પ્રસંગે તેમણે કહ્યું કે ખાનગી શાળાઓ છોડી સુરતના 4708 વિદ્યાર્થીઓએ સુરતની સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. શિક્ષણ વિભાગની પ્રારંભિક ચેતવણી પ્રણાલી ઈડબ્લ્યુએસ દ્વારા ગત વર્ષે 1,67,446 બાળકોને શાળા છોડતા અટકાવવામાં આવ્યા છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે આ વર્ષે પણ આ પ્રણાલીની મદદથી શાળા છોડી દેવાનું જોખમ ધરાવતા સંભવિત 1,18,234 બાળકોની ઓળખ કરવામાં આવી છે. ગત વર્ષે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમની મદદથી 90,000થી વધુ શાળા છોડી ગયેલા બાળકોને શિક્ષણમાં પરત લવાયા હતા. જામનગર જિલ્લામાં ધ્રોલ લતીપર ટંકારા રોડ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર માટે તાત્કાલિક જામનગર ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસે સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કતારમાં થયેલા પ્લાન્ટ વિસ્ફોટમાં ગુજરાતના વધુ એક યુવકનું મોત થયાના અહેવાલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના 31 વર્ષીય કિરીટ કણજારીયાનું મૃત્યુ થયું છે. યુવકના મોતથી પરિવાર અને વતનમાં શોકનો માહોલ છે. ઉલ્લેખનીય છે કે આ ઘટ દુર્ઘટનામાં ગઈકાલે સુરતના એક યુવકના મોતની પણ પુષ્ટિ થઈ હતી. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામે ગઈ મોડી રાત્રે સિંહણે 5 વર્ષના બાળક પર હુમલો કરીને તેને જંગલમાં ખેંચી ગઈ હોવાના અહેવાલ

છે. અમારા અમરેલીના પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે દાદાની નજર સામે જ સિંહણે બાળક પર હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતાં ગ્રામજનોએ જંગલ વિસ્તારમાં શોધખોળ આદરી હતી, જો કે જંગલમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાસ્થળ નજીક અન્ય બે વન્ય પ્રાણી હાજર હતા, જેમાંથી એક સિંહણને પાંજરે પૂરવામાં આવી હતી. ધારી ગીર પૂર્વના વન વિભાગે બાળકના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે ખાંભા હોસ્પિટલ મોકલાયો છે. ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામાં છેલ્લા એક જ મહિનામાં સિંહના હુમલાની આ ત્રીજી ઘટના છે. મહેસાણાના મોઢેરા પોલીસ સ્ટેશન ખાતે તાજિયા તહેવારને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ, જેમાં પીઆઈ કેડી રાવલે હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી તાજિયા તહેવારની ઉજવણી, રૂટ વ્યવસ્થા તેમજ કાર્યક્રમની માહિતી આપી હતી. મોઢેરા પોલીસ સ્ટેશન દ્વારા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા તેમજ સુરક્ષા જાળવણી માટે તમામ જરૂરી પ્રયાસો કરવામાં આવશે તેની ખાતરી આપવામાં આવી હતી. દરમિયાન જામનગરમાં પણ કલાત્મક તાજિયા બનાવવાની કામગીરી ચાલી રહી છે. જામનગર શહેરમાં ચાંદીનો તાજિયો તેમજ અમી ધૂળ ધોયાનો તાજિયો વિશ્વભરમાં વિખ્યાત છે. ભાવનગરની સર ટી હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજમાં પજવણીની વધુ એક ફરિયાદ નોંધાઈ છે. હોસ્પિટલના ગાયનેક વિભાગમાં ફરજ બજાવતા એક જુનિયર ડોક્ટરે સિનિયર ડોક્ટરો સામે માનસિક દબાણ અને નાણાકીય સતામણી અંગે સીધી કેન્દ્રીય સ્તરે ફરિયાદ નોંધાવી છે. આ અંગે જાણ થતાં જ કોલેજની એન્ટી રેગિંગ કમિટી તથા સ્પેશિયલ સ્કવોડ દ્વારા ત્વરિત તપાસ શરૂ કરવામાં આવી હતી. મહેસાણાના બહુચરાજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાં જ સ્થાનિક સહકારી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કુલ 16 બેઠક પર પ્રતિનિધિઓની ચૂંટણી યોજાશે. 29 ઓગસ્ટ સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. ઉમેદવારીપત્રોની ચકાસણી 30 ઓગસ્ટે થશે, જ્યારે 2 સપ્ટેમ્બર સુધી ઉમેદવારીપત્રો પરત ખેંચી શકાશે. ચૂંટણી 9 સપ્ટેમ્બરે યોજાશે અને 10 સપ્ટેમ્બરે મતગણતરી ધરાશે. ભાવનગરમાં એસટી વિભાગ દ્વારા રોડ પર ગેરકાયદેસર અને બિનઅધિકૃત રીતે મુસાફરોની હેરફેર કરતા વાહનો સામે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ટ્રાફિક પોલીસ અને આરટીઓ તંત્રને સાથે રાખીને ચલાવવામાં આવેલી આ સંયુક્ત ઝુંબેશનો મુખ્ય હેતુ થ્રી વ્હીલર, ટેમ્પો, મેજીક રીક્ષા અને મિની બસો જેવા ગેરકાયદેસર વાહનો દ્વારા થતા બિનઅધિકૃત મુસાફર હેરફેરને અટકાવવાનો હતો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો બનાસકાંઠા જિલ્લાનો સમાચાર પત્ર, લેખક સૌજી ચૌધરી. બૃહદ બનાસકાંઠા વિસ્તાર ખેતી અને પશુપાલન આધારિત પ્રદેશ તરીકે ઓળખાય છે. અહીં મોટાભાગના લોકો ખેતી તથા પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ચોમાસાની સિઝનનો પ્રારંભ થતાં ખેડૂતો દ્વારા ખેતી કાર્યોને વેગ આપવામાં આવ્યો છે. હાલ આદરા નક્ષત્રના શુભ સમયગાળામાં ખેડૂતો મગફળી, કપાસ, બાજરી, જુવાર અને તલ જેવા પાકનું વાવેતર કરી રહ્યા છે. આ વિસ્તારમાં પૂરતો વરસાદ ન થતાં ખેડૂતો નર્મદા આધારિત સિંચાઇ યોજનાઓ તેમજ ટ્યુબવેલના પાણીનો ઉપયોગ કરીને વાવેતર પૂર્ણ કરી રહ્યા છે. વરસાદની રાહ વચ્ચે ખેડૂતોમાં સારા ચોમાસાની આશા જોવા મળી રહી છે, જેથી ખેતી પાકોને પૂરતું પાણી મળી રહે અને સારું ઉત્પાદન પ્રાપ્ત થઈ શકે. બનાસકાંઠા જિલ્લામાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો ઉમંગભેર પ્રારંભ થયો છે. ડીસા તાલુકાના માલગઢ પરબડી પ્રાથમિક શાળા ખાતે વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવીણ માળીના હસ્તે બાલવાટિકા અને ધોરણ 1માં પ્રવેશ મેળવનાર 42 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ મધ્યાહન ભોજન શેડનું લોકાર્પણ પણ કર્યું હતું. વાવ થરાદ જિલ્લામાં થરાદના આઇકોનિક રોડ પર 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને થઈ હતી. યોગ ફોર હેલ્ધી એજિંગ થીમ હેઠળ આયોજિત કાર્યક્રમમાં હજારો નાગરિકોએ સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો. પાલનપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ હતી. કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વાવ થરાદ વિસ્તારમાં 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના અભિયાન હેઠળ

0: વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે થરાદના લુણાવા ગામેથી પ્રગતિપથ યાત્રાને લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે સિંચાઈ અને પાણીની સુવિધા માટે કરવામાં આવેલી કરોડોની જોગવાઈના કારણે આજે ખેડૂતો સમૃદ્ધ બન્યા છે. બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત અંબાજી ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના પ્રભારી મંત્રી કમલેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં તેમણે સરકારની આયુષ્યમાન ઉજ્જવલા, કિસાન સન્માન નિધિ અને જ્યોતિગ્રામ જેવી કલ્યાણકારી યોજનાઓની સફળતા અંગે વાત કરી હતી. થરાદ ખાતે રાજ્યના ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તેમણે ખેડૂતોને રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ બંધ કરી ખેતી ખર્ચ ઘટાડવા માટે દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ અપનાવવા અપીલ કરી હતી. દાંતીવાડા સ્થિત સરદાર કૃષિનગર યુનિવર્સિટી ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બનાસ બેન્કની 67મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. અધ્યક્ષે બનાસ બેન્કના સફળ સંચાલન, એનપીએમાં નોંધપાત્ર ઘટાડો અને 7,000 કરોડ રૂપિયાના ટર્નઓવર માટે ચેરમેન અને નિયામક મંડળને અભિનંદન પાઠવ્યા હતા. જિલ્લાની જીવાદોરી સમાનથી બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંક લિમિટેડ બનાસ બેંક સહકારથી સમૃદ્ધિના મંત્ર સાથે ખેડૂતો અને પશુપાલકોના આર્થિક ઉત્થાનમાં પાયાની ભૂમિકા ભજવી રહી છે. બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતરે જણાવ્યું કે હાલમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 180થી વધુ એટીએમ અને 750થી વધુ માઇક્રો એટીએમ કાર્યરત કરાયા છે, જેનાથી છેવાડાના વિસ્તારો સુધી બેન્કિંગ સુવિધા સફળ બની છે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ખાસ અપીલને અનુસંધાને હવેથી દર સોમવારે તમામ સ્ટાફ, અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ માટે નો વ્હીકલ ડે એટલે કે વાહન મુક્ત દિવસ ઉજવવાનું નક્કી કરાયું છે. આ દિવસે યુનિવર્સિટી પરિવારના તમામ સભ્યો કોઈપણ પ્રકારના ખાનગી વાહનનો ઉપયોગ કર્યા વિના કચેરી તેમજ કોલેજ આવશે. આપ સાંભળી રહ્યા હતા બનાસકાંઠા જિલ્લાનું સમાચારપત્ર. લેખક સૌજી ચૌધરી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, થોડી જ વારમાં સાંભળીશું ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ.
2: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફળતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. तो सुनिए इस महीने 28 जून सुबह 11 बजे मन की बात आकाशवाणी, दूरदर्शन के सभी चैनलों और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर. माननीय प्रधानमंत्री के प्रसारण के तुरंत बाद मन की बात का प्रादेशिक भाषाओं में अनुवाद आप सुन सकते हैं आकाशवाणी और दूरदर्शन के संबद्ध प्रादेशिक चैनलों पर. मन की बात के प्रादेशिक भाषाओं में अनुवाद का पुनः प्रसारण आप सुन सकते हैं रात 8 बजे आकाशवाणी और दूरदर्शन के सभी प्रादेशिक चैनलों पर. तो याद रखें, रविवार 28 जून सुबह 11 बजे मन की बात.
1: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, રજૂ કરીએ છીએ ગેરફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આજે છે 25મી જૂન. વર્ષ 1976માં આજના દિવસે પ્રિયકાંત મણિયારનો નિર્વાણ દિવસ. મૂળ અમરેલીના ગુજરાતી કવિ, 9 ધોરણ ભણેલા, બાપદાદાનો બંગડીનો વ્યવસાય, બંગડી બનાવતા બનાવતા કવિ બની ગયા. અનેક કાવ્ય સંગ્રહો લખ્યા, જેવા કે પ્રતીક, સ્પર્શ, સમીપ, ફૂલોનો કવિ, અશબ્દ ચિત્ર, પ્રબલ ગતિ, લીલેરો ઢાળ, વ્યોમલિપિ. આમ રોમેન્ટિક મિજાજના કવિ, ઉત્તમ ઉર્મી કાવ્યો પણ તેમણે લખેલા. તેમણે કુમાર સુવર્ણચંદ્રક, ઉમા સ્નેહ

રશ્મિ પારિતોષિક, સાહિત્ય અકાદમી પુરસ્કાર વગેરેથી સન્માનિત પણ કરાયેલા. વધુ ગીતો રાધાકૃષ્ણ પર તેમણે લખેલા. આવો સાંભળીએ અનાર કઠિયારાના કંઠે તેમની જ રચના.

આનાર કાઠિયારાના કંઠે પ્રિયંકાંત મણિયારની ગીત રચના હમણાં જ આપે સાંભળી. શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળી આરતી મુનશીના કંઠે તુષાર શુક્લની ગીત રચના.

ગાર્ગી વોરાના સ્વરમાં હતી ઉમાશંકર જોશીની ગીત રચના. ઉમાશંકર જોશીની જ ગીત રચના બીજી સાંભળી કાર્યક્રમની સમાપ્તિમાં વિરોજ અને બીજલ ઉપાધ્યાયના સ્વરમાં.

વિરાજ બીજલ ઉપાધ્યાયના કંઠે ગવાયેલ ઉમાશંકર જોશીની આ ગીત રચના સાથે જ આજનો ગેર ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થયો. 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ તથા ભુજ કેન્દ્રનું પ્રસારણ. શ્રોતા મિત્રો, અત્યારે બરાબર બપોરના 3 થયા છે. આજની સભાને અહીં જ વિરામ આપીએ છીએ. સાંધ્ય સભાના પ્રસારણ સમયે આપને ફરીથી મળીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર.

0: નમસ્કાર. 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અમારી બીજી સભાની પ્રસારણ યાત્રામાં આપનું હાર્દિક સ્વાગત. બરાબર 5 વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દી સમાચાર.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં લવલીન નિગમ.

0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
1: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
3: સાંભળીને માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
4: ગાંજો, અફીણ, કોકેન, MDMA જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં NDPS એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
5: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
4: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
5: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
4: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
6: ભગુ, દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
4: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધ

0: થી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
1: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવ ને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો

0: નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
2: સ્માર્ટ બંદા, કુછ થોડા સા રોબીલા ઓર ફારૂક તો બહુત નેક બંદા, બડા પ્યારા શરીફ. તો મેને સ્ક્રિપ્ટ દોનો કો પઢને દિયા. નસીર ને કહા વો કે તો મેં હું ના બાસુ, ઓર ફારૂક ને કહા વો તો ઓબ્વિયસલી રાજા રામ મેં હું. મેને કહા ના, તુમ લોગ ક્યા ચાહતે હો આખિર, તુમ્હે કોઈ ચેલેન્જ નહીં ચાહિયે, વહી જીસા પિતા રોલ કરને મેં ક્યા મજા હૈ, હા વહી કરતે રહોગે.
3: ઇસ જુલાઈ વિવિધ ભારતી પર આ રહા હૈ.

એવું કહેવામાં આવે છે કે ભાઈ તું કેટલી બધી ભાગ્યશાળી છો, ભાઈ તું કેટલી બધી ભાગ્યશાળી છો કે 14 ભુવનનો નાથ, અખિલ બ્રહ્માંડનો માલિક, આ અખિલ બ્રહ્માંડનો ધણી કાનુડો તારી પાસેથી માખણ માગીને ખાય છે. આ ભાવ છે આ સુગમ રચનામાં.

0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
2: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

આપ સાંભળી રહ્યા હતા સુગમ સંગીત, આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. સાંજના બરાબર 6:15 થઈ છે. હવે સાંભળો આજે પ્રસારિત થનારા અમારા

શેષ કાર્યક્રમોની રૂપરેખા સાંજે 6:30 આઈસીસી વુમન્સ 2020 ક્રિકેટ વર્લ્ડ કપ 2026માં ઓલ્ડ ટ્રેફોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ માન્ચેસ્ટર ઇંગ્લેન્ડ ખાતે ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ વચ્ચે રમાનાર 2020 ક્રિકેટ મેચની રમતનો આંખે જોયો અહેવાલ આપ આ સમયે સાંભળી શકશો. પ્રસારણ દિલ્હી કેન્દ્રથી કરવામાં આવશે. સમય આ મુજબ છે: સાંજે 6:30 સાંજે 7:10 સુધી, સાંજે 7:20 રાત્રે 7:50 સુધી, રાત્રે 8:00 થી 8:45 સુધી અને ત્યારબાદ રાત્રે 9:15 રમતના અંત સુધી. અને આ દરમિયાનમાં સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર, 7:50 ગુજરાતી સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્રથી અમે રિલે કરીશું અને 8:45 હિન્દી સમાચાર સામયિક તથા રાત્રે 9:00 અંગ્રેજી સમાચાર દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. અને આ છે આવતીકાલે પ્રસારિત થનારા અમારા કેટલાક અગત્યના કાર્યક્રમોની યાદી. સવારે 6:35 વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન, 6:45 અમદાવાદ વડોદરાથી પ્રસારિત ગાંધી વંદના, 7:30 હવેલી સંગીતમાં પદરચનાઓને સ્વર આપશે પંડિત નવલકિશોર પાઠક, 8:30 ભક્તિ સંગીતનો કાર્યક્રમ નિરખને ગગનમાં કલાકાર કારુભાઈ રાવલિયા, 8:50 મહાભારતનું ઓજસ્વી પાત્ર યુધિષ્ઠિર આ વિશે સંસ્કૃત ઉદાહરણ સાથેનો ગુજરાતી વાર્તાલાપ રજૂ કરશે શ્રી જસવંત કાનાબાર, 10:30 જેમાં આપ સાંભળશો નાટક અધવચાળે, લેખન હર્ષવંત પંડ્યા, રજૂઆત સવિતા પટણી, 12:00 ગુજરાતી ગીતો, બહેનો માટેનો કાર્યક્રમ સહિયર 12:30, 1:30 ફૌજી દોસ્તો માટેનો કાર્યક્રમ જય ભારતી, 2:40 ગેર ફિલ્મી ગુજરાતી ગીતો. આ કાર્યક્રમો અમે અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી સહપ્રસારિત કરીશું. સાંજે 5:10 વિવિધ ભારતી કાર્યક્રમ છાયા ગીત, 6:00 લોકગીતો કલાકાર પૂનમબેન રાઠોડ, 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી જેમાં આવતીકાલે છે આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રદાન શ્રેણી યુથ આઇકોનમાં ગોલ્ડન ગાંધી જયેશ હિંગરાજિયા સાથેની મુલાકાતનો બીજો ભાગ નિર્માણ સુધીર દત્તા, 7:20 ખેડૂતભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો જેમાં પણ કાલે રાજકોટ કેન્દ્રનું પ્રદાન શાકભાજીમાં સંકર જાતોનું વાવેતર વધુ કમાણી માટે અત્યંત આવશ્યક આ વિશે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના જનીન વિદ્યા અને પાક સંવર્ધન વિભાગના મદદનીશ પ્રાધ્યાપક ડોક્ટર તેજસકુમાર બોરખતરિયા સાથે મુલાકાત કાર્યક્રમ નિર્માણ અટલ શર્મા, રાત્રે 9:15 દિલ્હીથી પ્રસારિત સ્પોટલાઇટ.

વિવિધ ભારતીના કાર્યક્રમોમાં રાત્રે 9:30 આજ કે ફનકાર છાયા ગીતની મહેફિલ રાત્રે 10 વાગ્યાથી અને 10:30 કાર્યક્રમ ઢલતી જાય રાત. આકાશવાણી રાજકોટથી આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમોની રૂપરેખા.

0: ગુરુવારની આ મંગલ સંધ્યાના સંગાથે આકાશવાણી રાજકોટ આપની સાથે બરાબર 6:20 આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત સંસ્કૃત સમાચાર.
1: ઇયમ આકાશવાણી સંપ્રતિ વાર્તા શ્રૂયંતામ પ્રવાચક કૃષ્ણ પ્રસાદોપાધ્યાય. આદૌ મુખ્યાઃ વાર્તાઃ અદ્ય સં

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ત્રણ દિવસીય શાળા પ્રવેશોત્સવમાં 28 લાખથી વધુ બાળકોને પ્રવેશ અપાયો. આણંદના ધોવારણ પાસે મહી નદી પર 1,700 કરોડ રૂપિયાના ખર્ચે બેરેજ કમ બ્રિજ બનશે. ડિજિટલ ધરપકડ મામલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં સીબીઆઈના દરોડા. ગુજરાત પોલીસે 5 વર્ષમાં 13,600 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડ્યો. આગામી 3 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી અને એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો.

0: સમાચાર વિગતવાર. રાજ્યમાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આજે સમાપન થયું. આ કાર્યક્રમ દરમિયાન સમગ્ર રાજ્યમાં 38,400 શાળાઓમાં 28 લાખથી વધુ બાળકોને પ્રવેશ અપાવ્યો. મહોત્સવના ત્રીજા અને અંતિમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ જિલ્લાના સાણંદના પીંપણ અને મોડેલ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે 2 દાયકા પહેલા શરૂ થયેલો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ આજે જનજનનો ઉત્સવ બન્યો. તેમણે ઉમેર્યું, અભ્યાસ છોડી જતા વિદ્યાર્થીઓને ફરીથી શાળામાં લાવવા માટે સરકાર કટિબદ્ધ છે. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે સુરત અને વડોદરાની શાળાઓમાં યોજાયેલા પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહ્યા. સુરતના ખટોદરાની નગર પ્રાથમિક શાળામાં તેમણે કહ્યું કે સુરત દેશનું પહેલું શહેર છે જ્યાં 6 અલગ અલગ ભાષામાં શિક્ષણ આપતી સરકારી શાળાઓ કાર્યરત છે.
1: સુરત એક માત્ર એવું શહેર છે જ્યાં સરકાર દ્વારા 6 માધ્યમોમાં શાળા ચાલુ કરવામાં આવી છે. અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉડિયા, ઉર્દુ આ બધી જ ભાષામાં જે કોઈ રાજ્યમાંથી પરિવારો પોતાના બાળકો જોડે આ શહેરમાં વસ્યા છે એ સૌ પરિવાર એ અમારા પરિવાર છે અને એમને જે ભાષા ફાવતી હોય એ ભાષામાં ભણતર આપવાનું કામ એ આપણે ગુજરાત સરકાર અને સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે.
0: રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવના અંતિમ દિવસે આજે વિવિધ જિલ્લાઓમાં મંત્રીઓ, અધિકારીઓ અને પદાધિકારીઓએ ભૂલકાઓને શાળામાં પ્રવેશ કરાવ્યો. શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાએ ગીર સોમનાથ અને મંત્રી ત્રિગમ છાંગાએ કચ્છ જિલ્લાની શાળાઓમાં બાળકોનું નામાંકન કરાવ્યું. મહેસાણા જિલ્લાના સતલાસણા, ડભાડ અને મહિયલ ખાતે શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ પ્રવેશોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી વિવિધ યોજનાઓ વિશે જાણકારી આપી.
2: લગભગ 924 જેટલા વિવિધ કક્ષાના બાળકોને આજે પ્રવેશ અપાવવામાં આવ્યો છે. 2003માં જયારે શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવ્યો ત્યારથી લઈને અત્યાર સુધી કન્યા કેળવણીની વાત હોય, ડ્રોપઆઉટ રેશિયોને ઘટાડવાની વાત હોય, સરકારની ત્રિવિધ યોજનાઓના માધ્યમથી દીકરા દીકરીઓને શિક્ષિત કરવાની અને વિકસિત ભારતની પરિકલ્પનામાં જોડવાની વાત હોય, ત્યારે મૂલ્યો આધારિત, સંસ્કાર આધારિત અને રોડ બેઝ લર્નિંગના બદલે સ્કિલ બેઝ લર્નિંગની વાત હોય, ન્યુ એજ્યુકેશન પોલિસીના ઇમ્પ્લિમેન્ટેશનની વાત હોય, તો તમામ પરિપ્રેક્ષ્યમાં શિક્ષણ વિભાગ ખૂબ કાર્યદક્ષતા સાથે આગળ વધી રહ્યું હોય.
0: જામનગરમાં આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ અને તાપી જિલ્લામાં રાજ્યકક્ષાના નાણામંત્રી ડોક્ટર કમલેશ પટેલે પ્રવેશોત્સવ ઉજવ્યો. મોરબીમાં રાજ્યમંત્રી કાંતિ અમૃતિયા, સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા પ્રવેશોત્સવમાં સહભાગી થયા. બોટાદ જિલ્લામાં પ્રવેશોત્સવ દરમિયાન 5 નવી આંગણવાડીઓનું લોકાર્પણ થયું, જ્યારે પંચમહાલ જિલ્લાની ગોધરા સબજેલના બાળકનો આંગણવાડીમાં પ્રવેશ કરાવાયો. ભરૂચ જિલ્લામાં હાંસોડ ખાતે પ્રવેશોત્સવમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શિષપાલસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા, જ્યારે બનાસકાંઠાના ડીસા તાલુકામાં રાજ્યમંત્રી પ્રવીણ માળી પ્રવેશોત્સવમાં સહભાગી બન્યા. કતારમાં થયેલા પ્લાન્ટ વિસ્ફોટમાં ગુજરાતના વધુ એક યુવકનું મોત થયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના 31 વર્ષીય કિરીટ કણઝારીયાના મૃતદેહને વતન લાવવા માટે તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી શરૂ છે. આજે અથવા આવતીકાલે મૃતદેહ ખંભાળિયા પહોંચે તેવી શક્યતા હોવાનું અધિક કલેક્ટર મેહુલ દેસાઈએ જણાવ્યું.
3: હર્ષદપુર ગામના રહેવાસી કિરીટ જયંતિલાલ કણઝારીયા, જે હાલે કતાર દેશમાં દોહા ખાતે ગેસ પ્લાન્ટના બ્લાસ્ટ દુર્ઘટનામાં અવસાન પામેલા હતા અને પરિવારના સાથે સંપર્કમાં અમારા ગ્રાઉન્ડ લેવલની ટીમ છે અને તેઓને જોઈતી તમામ મદદ માટે તંત્ર એમના સાથે છે અને સાંજે અથવા આવતીકાલ સુધીમાં બોડી અત્રે આવી જવાના તેઓ દ્વારા અમને જાણકારી પ્રાપ્ત થઈ છે.
0: ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનામાં ગઈકાલે સુરતના એક યુવકના મોતની પણ પુષ્ટિ થઈ હતી. આણંદ જિલ્લામાં મહી નદી ઉપર ધુવારણ પાસે બદલપુર કારેલી બેરેજ કમ બ્રિજના નિર્માણ માટે રાજ્ય સરકારે 1,700 કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આણંદ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર રજત ચૌધરીના જણાવ્યા પ્રમાણે આ પ્રોજેક્ટ અંતર્ગત મહી નદીના પટમાં વચ્ચે 2 કિલોમીટરની લંબાઈનું બ્રિજનું માળખું બનાવાશે, જેમાં નદીના વહેણને નિયંત્રિત કરવા અને ચોમાસા દરમિયાન વહી જતા મીઠા પાણીનો મહત્તમ સંગ્રહ કરી શકાય તે માટે અંદાજીત 70 જેટલા દરવાજા મુકાશે, જ્યારે બાકીના વિસ્તારમાં સંરક્ષણ બંધ બનાવાશે. આ બેરેજનું નિર્માણ થવાથી અંદાજે 183 મિલિયન ઘન મીટર મીઠા પાણીનો સંગ્રહ કરી શકાશે. આ યોજના સાકાર થવાથી આણંદ જિલ્લાના 42, વડોદરા જિલ્લાના 30 અને ભરૂચ જિલ્લાના 8 સહિત અંદાજે 80 જેટલા ગામોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડી શકાશે. ડિજિટલ ધરપકડ મામલે કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ આજે ગુજરાત સહિત 16 રાજ્યોમાં દરોડા પાડ્યા. સીબીઆઈએ ઓપરેશન ચક્ર 6 હેઠળ વિવિધ 80થી વધુ સ્થળોએ પડેલા દરોડા દરમિયાન 2 શખ્સની ધરપકડ પણ કરવામાં આવી છે. ડિજિટલ ધરપકડ અને સાયબર છેતરપિંડીના 200થી વધુ કેસોમાં સંડોવાયેલા સંગઠિત માળખાને તોડી પાડવા સીબીઆઈએ આ કાર્યવાહી કરી છે. પાટણ જિલ્લાના 398 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડીના આરોપીને જેલમાં મોકલાયો છે. રિમાન્ડ દરમિયાન પોલીસે પાટણના TB3 રસ્તા પાસે આવેલી તેની નવી સાઇટ પર પંચનામું કર્યું હતું. હારીજના વતની અને હાલ

0: હેઠળમાં રહેતા હરસદ ઠક્કરને ઓપરેશન મ્યુલ હન્ટના બીજા તબક્કા અંતર્ગત ઝડપી પાડવામાં આવ્યો હતો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. ગુજરાત પોલીસે 5 વર્ષમાં 13,600 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડ્યો છે. રાજ્યના પોલીસ વડા GS મલિકે આજે આપેલી માહિતી અનુસાર 5 વર્ષમાં 3,700થી વધુ ગુના નોંધી કુલ 5,346 આરોપીઓને જેલમાં ધકેલાયા છે. માદક પદાર્થના માળખાને ખુલ્લા પાડનારા પોલીસ અધિકારી કર્મચારીઓ તેમજ બાતમીદારોને આર્થિક પ્રોત્સાહન આપવા વિશેષ નીતિ અમલી બનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે.
1: આ ગુજરાતમાં પડકારો બહુ છે. દરિયાઈ કિનારા છે, પાકિસ્તાનથી અમુક બાજુથી ડ્રગ આવે છે, પણ આપણા ATS અને જે પોલીસ છે કોસ્ટગાર્ડ સાથે મળીને ઘણા બધા મોટા મોટા સીઝર્સ કર્યા છે. ડ્રગના દૂષણને દૂર પાડવા માટે, એના નિસ્તનાબૂદ કરવા માટે આપણા જે એજન્સી છે એની સાથે સાથે એક રિસેન્ટલી એક એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ પણ સરકારે ઊભું કર્યું છે.
0: આજે સંવિધાન હત્યા દિવસ મનાવવામાં આવી રહ્યો છે. 25 જૂન 1975 રોજ ભારતના બંધારણનો દુરુપયોગ કરાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે કટોકટી બંધારણની ભાવનાને કચડી નાખવાનો અને ભારતને સરમુખત્યારશાહી તરફ ધકેલવાનો પ્રયાસ હતો. દરમિયાન જૂનાગઢ શહેર ભાજપે આજે નરસિંહ સરોવર ખાતે 3 દિવસીય પ્રદર્શન ખુલ્લું મૂક્યું, જેમાં 25 જૂનના અનુસંધાને ચિત્ર પ્રદર્શન અને કટોકટીના ઇતિહાસને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરાયો. દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સેમિનાર હોલ ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ મહેશ અગરિયાની અધ્યક્ષતામાં વિશેષ પ્રદર્શન યોજાયું. આગામી 3 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં હળવા વરસાદની શક્યતા છે. આગામી 3-4 દિવસોમાં ચોમાસુ ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશના અન્ય ભાગોમાં આગળ વધવાની સંભાવના હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું.
2: अहमदाबाद जनरल क्लाउडी स्काई का पूर्वानुमान दिया गया है. अधिकतम तापमान है 41 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है. जो हल्का से मध्यम बरसात का संभावना है इसमें जो डिस्ट्रिक्ट में जो सौराष्ट्र की देवभूमि द्वारका, जामनगर और पोरबंदर को छोड़कर बाकी एरिया में हल्का से मध्यम बरसात का पूर्वानुमान दिया गया है. अभी जो मानसून पास कर नॉर्दर्न लिमिट ऑफ मानसून का है, अभी अगले 3-4 दिनों में उत्तर अरब सागर, गुजरात, मध्य प्रदेश के और कुछ हिस्सों में आगे बढ़ने का संभावना है.
0: અમદાવાદમાં રમાઈ રહેલા એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે કોરિયા અને ચાઇનીઝ તાઇપેઈએ જીત નોંધાવી છે. કોરિયાએ ઓમાનને 3-2થી હરાવ્યું. આ જીત સાથે કોરિયાએ પુલ બીમાં 6 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું, જ્યારે બીજા મુકાબલામાં ચાઇનીઝ તાઇપેઈએ ન્યૂઝીલેન્ડને 3-0થી હરાવ્યું. બીજી તરફ ભારતીય ટીમ આજે રાત્રે 9 વાગે ઓસ્ટ્રેલિયા સામે મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમે અત્યાર સુધીની 4 મેચ જીતીને પુલ એમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. મધ્ય ગુજરાતની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ પૂર્વે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના 9,171 સહિત કુલ 12,908 ઉદ્યોગકારોને 1,432.41 કરોડની સહાય અર્પણ કરી. વાયબ્રન્ટ ગુજરાતની આ 4થી પ્રાદેશિક પરિષદ સંદર્ભે ઉદ્યોગકારોના વિવિધ સંગઠનો અને પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ઉદ્યોગ નીતિથી દેશ વિદેશના ઉદ્યોગોનું ગુજરાત તરફ આકર્ષણ વધ્યું છે. અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ ખાતે ચોમાસાની ઋતુ દરમિયાન સત્તામંડળ વિસ્તારમાં વરસાદી પાણીના કારણે ઉભી થતી ફરિયાદોના નિકાલ અર્થે 1 જૂન 2026થી વરસાદી કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે, જેનો ટેલિફોન નંબર 0792754501 છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. 3 દિવસીય શાળા પ્રવેશોત્સવમાં 28 લાખથી વધુ બાળકોને પ્રવેશ અપાયો. આણંદના ધુવારણ પાસે મહી નદી પર 1,700 કરોડ રૂપિયાના ખર્ચે બેરેજ કમ બ્રિજ બનશે. ડિજિટલ ધરપકડ મામલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં CBIના દરોડા. ગુજરાત પોલીસે 5 વર્ષમાં 13,600 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડ્યો. આગામી 3 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી અને એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: કે ચહેરે ભી માયુર

આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આજે સંવિધાન હત્યા દિવસ. પ્રધાનમંત્રીએ કટોકટી દરમિયાન લોકશાહી મૂલ્યોના રક્ષણમાં અડગ રહેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી. ભારતે આજે હરિયાણાના ગુરૂગ્રામમાં બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ 11મી બ્રિક્સ ઉર્જા મંત્રીઓની બેઠકનું આયોજન કર્યું. ઉપરાષ્ટ્રપતિ અને સભાપતિ સીપી રાધાકૃષ્ણને આજે રાજ્યસભાના નવનિર્વાચિત અને પુનઃ ચૂંટાયેલા 10 સભ્યોને શપથ લેવડાવ્યા. વેનેઝુએલામાં બે શક્તિશાળી ભૂકંપમાં 164 લોકોના મોત.

0: અને 971 લોકો ઘાયલ. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે યુકે સાથે મુક્ત વેપાર કરાર એ અત્યાર સુધીનો સૌથી વ્યાપક કરાર. અને આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો. આજે સંવિધાન હત્યા દિવસ મનાવવામાં આવી રહ્યો છે તે 25 જૂન 1975 રોજ ભારતના બંધારણનો ભંગ કરવામાં આવ્યો ત્યારે શું થયું તેની યાદ અપાવે છે. આ દિવસ કટોકટીના અતિરેકથી પીડાતા દરેક વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપવાનો પણ દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સંવિધાન હત્યા દિવસ નિમિત્તે કટોકટી દરમિયાન લોકશાહી મૂલ્યોના રક્ષણમાં અડગ રહેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી. પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી દ્વારા લખાયેલી કવિતાની પંક્તિઓ વાંચી સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે વાજપેયીની શાશ્વત કવિતાઓ ભારતના લોકશાહી ઇતિહાસના સૌથી કાળા પ્રકરણોમાંના એકને અવાજ આપે છે. પ્રધાનમંત્રીએ લોકોને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના ભાવનાત્મક શબ્દો સાંભળવાની અપીલ કરી. ભારતે આજે હરિયાણાના ગુરૂગ્રામમાં વર્ષ 2026 માટે બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ 11મી બ્રિક્સ ઉર્જા મંત્રીઓની બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં બ્રિક્સ સભ્ય દેશોના ઉર્જામંત્રીઓ, નાયબ મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી. તેમાં મુખ્ય વૈશ્વિક ઉર્જા પડકારો અને ઉર્જા ક્ષેત્રમાં સહયોગ મજબૂત કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે આ બેઠક 11મા બ્રિક્સ ઉર્જા મંત્રીઓના સંયુક્ત સંદેશા વ્યવહારને અપનાવવા સાથે સમાપ્ત થઈ હતી, જેમાં ઉર્જા સુરક્ષા, ટકાઉપણું, નવીનતા, સ્થિતિસ્થાપક માળખાગત સુવિધાઓ અને ક્ષમતા નિર્માણમાં સહયોગની પુષ્ટિ કરવામાં આવી હતી. બેઠકમાં કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલે વિકાસશીલ દેશોની ટકાઉ વિકાસ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે દેશની ઉર્જા ઉત્પાદન ક્ષમતા આશરે 540 ગીગાવોટ છે. ભારત વિશ્વમાં વીજળીનો ત્રીજો સૌથી મોટો ઉત્પાદક અને ગ્રાહક દેશ તરીકે ઉભરી આવ્યો છે. ઉર્જામંત્રીએ નોંધ્યું કે ભારતની સૌર ઉર્જા ક્ષમતા વર્ષ 2014માં આશરે 3 ગીગાવોટથી વધીને 154 ગીગાવોટથી વધુ થઈ ગઈ છે. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ સીપી રાધાકૃષ્ણને આજે સંસદ ભવનમાં રાજ્યસભાના નવનિર્વાચિત અને પુનઃ ચૂંટાયેલા 10 સભ્યોને શપથ લેવડાવ્યા. શપથ લેનારાઓમાં આંધ્રપ્રદેશના તેલુગુ દેશમ પાર્ટીના સના સતીશ બાબુ, વિજય ચિંતાકાયલા અને બશ્યમ રામકૃષ્ણ અને જનસેના પાર્ટીના લિંગામનીની રમેશનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અરૂણાચલ પ્રદેશના ભાજપના તાઈ ટાગક, ઓડિશાના ભાજપના દેવાશીષ સામંતરાય, તમિલનાડુના કોંગ્રેસના પ્રવીણ ચક્રવર્તી અને ગુજરાતના ભાજપના રાજેશ પરમાનંદ શુક્લાએ પણ શપથ લીધા. તેમજ ઝારખંડ મુક્તિ મોરચાના વેદનાથ રામ અને ઝારખંડના અપક્ષ સભ્ય પરિમલ નથવાણીએ પણ રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા હતા. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું છે કે દુનિયામાં શસ્ત્રોનો વધતો ઉપયોગ, જોખમ લેવાનું પ્રમાણ અને સોશિયલ મીડિયા આધારિત રાજકારણમાં વધારો જોવા મળી રહ્યો છે. દક્ષિણ કોરિયાના જેજુ ટાપુ પર આયોજિત શાંતિ અને સમૃદ્ધિ પરના પરિષદને સંબોધતા ડોક્ટર જયશંકરે કહ્યું કે દેશો તેમની શક્તિ અને તાકાતનું પ્રદર્શન કરવા માટે વધુ વલણ ધરાવે છે અને પહેલા કરતા ઓછા સંકોચ સાથે તેમની ક્ષમતાઓનો ઉપયોગ કરી રહ્યા છે. વિદેશમંત્રીએ વધુમાં ઉમેર્યું કે વૈશ્વિક દક્ષિણને વધારે ક્ષમતા અને વધુ અવસર આપવા જોઈએ, જેથી વૈશ્વિક વિકાસના નવા અવસર પ્રાપ્ત થશે.
1: The global south should be enabled.
2: वैश्विक दक्षिण को अधिक क्षमता और अधिक अवसर दिए जाने चाहिए. इससे वैश्विक विकास के नए अवसर पैदा होंगे और साझा प्रयासों से पूरी दुनिया को लाभ मिलेगा. हम केवल कुछ देशों पर नियमों और मानकों को बनाए रखने के लिए निर्भर नहीं रह सकते. दुनिया को अपने भविष्य पर अधिक नियंत्रण रखना होगा.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં લશ્કરી ઇજનેર સેવાના તાલીમાર્થી અધિકારીઓ સાથે મુલાકાત કરી. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે લશ્કરી ઇજનેર સેવાના અધિકારીઓની કુશળતા, સમર્પણ અને સખત મહેનત દેશની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે અધિકારીઓના પ્રયાસો સેના, નૌકાદળ અને વાયુસેનાના કર્મચારીઓને તેમની ફરજો અસરકારક રીતે નિભાવવા સક્ષમ બનાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતમાં એમેઝોનના 48 અબજ ડોલરના રેકોર્ડ રોકાણનું સ્વાગત કર્યું. શ્રી મોદીએ નવી દિલ્હીમાં એમેઝોનના સીઈઓ એન્ડી જેસી સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આ રોકાણ યુવાનો માટે નવી તકો ઉભી કરશે અને આ ભારતમાં રોકાણ કરવામાં વિશ્વભરમાં વધી રહેલી રૂચિને પ્રતિબિંબિત કરે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27 થી 29 જૂન સુધી સેસેલ્સની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ મુખ્ય અતિથિ તરીકે સેસેલ્સના રાષ્ટ્રીય દિવસના સુવર્ણ જયંતિ સમારોહમાં હાજરી આપશે. આ પ્રધાનમંત્રીની સેસેલ્સની બીજી મુલાકાત હશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ ભારતીય સશસ્ત્ર

0: દળો અને બે ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજો પણ ઉજવણીમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી સેલ્સેસની રાષ્ટ્રીય સભાને પણ સંબોધિત કરશે. વેનેઝુએલામાં બે શક્તિશાળી ભૂકંપમાં 164 લોકોના મોત અને 971 લોકો ઘાયલ થયા છે. આ ભૂકંપની તીવ્રતા રેક્ટર સ્કેલ પર 7.2 અને 7.5 હતી. આ એક સદી કરતા વધુ સમયમાં વેનેઝુએલામાં આવેલા સૌથી શક્તિશાળી ભૂકંપ છે. વેનેઝુએલાની રાજધાની કારાકાસથી લગભગ 1700 કિલોમીટર દૂર બ્રાઝિલના એમેઝોન પ્રદેશ સુધીની ઇમારતો ખાલી કરાવવામાં આવી છે. આ ભૂકંપ બાદ કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે કટોકટીની સ્થિતિ સાથે જ આગામી સૂચના સુધી વિદ્યાર્થીઓ માટે વર્ગો સ્થગિત કરવાની જાહેરાત કરી છે. કટોકટી ટીમો અનેક સ્થળોએ રાહત અને બચાવ કામગીરી કરી રહી છે. મૃતકો અને ઘાયલોની સંખ્યા વધવાની સંભાવના છે. વિનાશક ભૂકંપ બાદ વિશ્વભરના નેતાઓએ વેનેઝુએલાના લોકો સાથે એકતા વ્યક્ત કરી છે અને સહાયનું વચન આપ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં વેનેઝુએલાની સરકાર અને લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે શક્ય તેટલી બધી જ સહાયની ખાતરી આપી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે યુએસ સરકારી એજન્સીઓને ઝડપી પ્રતિભાવ માટે તૈયાર રહેવા અને જરૂર મુજબ સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. અલ સાલ્વાડોરના રાષ્ટ્રપતિ નાયબ બુકેલેએ જણાવ્યું હતું કે રાહત કાર્યમાં મદદ કરવા માટે 300 બચાવ કાર્યકરો અને પેરામેડિક્સ 50 ટન સાધનો, દવાઓ અને આવશ્યક પુરવઠો તૈયાર છે. આજે સવારે ઉત્તર પૂર્વીય જાપાનમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેમાં 4 લોકો ઘાયલ થયા. ભૂકંપનું કેન્દ્ર ઇવાટે પ્રિફેક્ચરના દરિયાકાંઠે આશરે 40 કિલોમીટરની ઊંડાઈએ હતું. ટોક્યો સહિત અનેક પ્રિફેક્ચરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, પરંતુ સુનામીની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી ન હતી. અધિકારીઓએ લોકોને સતર્ક રહેવાની સલાહ આપી હતી. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે ભારત અને યુકે વચ્ચેનો મુક્ત વેપાર કરાર ભારત દ્વારા હસ્તાક્ષર કરાયેલા સૌથી વ્યાપક કરારોમાંનો એક છે. લંડનમાં ઇન્ડિયા ગ્લોબલ ફોરમના યુકે ઇન્ડિયા વીક કાર્યક્રમમાં બોલતા શ્રી ગોયલે જણાવ્યું હતું કે આ કરારથી બંને દેશોને આર્થિક લાભ થવાની સંભાવના પ્રચંડ છે. શ્રી ગોયલ યુકેની 3 દિવસની મુલાકાતે છે, જે 15 જુલાઈથી અમલમાં આવનાર ભારત યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરારની તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આ કરાર બંને દેશો વચ્ચે આશરે 48 અબજ પાઉન્ડના વાર્ષિક વેપારને વધુ વેગ આપશે. કેન્દ્રીય મંત્રીએ નોંધ્યું હતું કે ભારત અને યુકે સંરક્ષણ અને મહત્વપૂર્ણ ખનીજો જેવા ક્ષેત્રોમાં પણ સહયોગનો વિસ્તાર કરી રહ્યા છે. શિક્ષણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારો 2026 માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ દ્વારા અરજીઓ 10 જુલાઈ સુધી કરી શકાશે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારો દર વર્ષે શાળા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય, નવીનતા અને સમર્પણ દર્શાવનારા શિક્ષકોને આપવામાં આવે છે. તેનો હેતુ શિક્ષકોના યોગદાનને ઓળખવાનો અને પ્રોત્સાહન આપવાનો છે. આઈસીસી મહિલા ટી20 વિશ્વકપમાં માન્ચેસ્ટરના એમિરેટ્સ ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ગ્રુપ એ મુકાબલામાં બાંગ્લાદેશ અને ભારત વચ્ચે મેચ ચાલી રહી છે. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. છેલ્લા અહેવાલ પ્રમાણે બાંગ્લાદેશે 12 ઓવરમાં 2 વિકેટે 75 રન કર્યા હતા. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની મહિલા ટીમ હાલમાં ગ્રુપ એમાં બીજા સ્થાને છે, જેણે 3માંથી 2 મેચ જીતી છે. બાંગ્લાદેશે પણ 2 મેચ જીતી છે, પરંતુ ઓછા નેટ રન રેટને કારણે તેઓ 4થા સ્થાને છે. ફિફા વિશ્વકપમાં કુરાકાઓ આજે રાત્રે ગ્રુપ ઈ મેચમાં આઈવરી કોસ્ટ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 1:30 શરૂ થશે. ગ્રુપ ઈની બીજી મેચમાં ઇક્વાડોર અમેરિકાના પૂર્વ રુથરફોર્ડમાં જર્મની સામે ટકરાશે. અગાઉ જાપાન આવતીકાલે સવારે ગ્રુપ એફ મેચમાં સ્વીડન સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 4:30 શરૂ થશે. અન્ય મેચમાં ટ્યુનિશિયા યુએસએના કેન્સા સિટીમાં નેધરલેન્ડ સામે ટકરાશે. આજે સંવિધાન હત્યા દિવસ. પ્રધાનમંત્રીએ કટોકટી દરમિયાન લોકશાહી મૂલ્યોના રક્ષણમાં અડગ રહેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી. ભારતે આજે હરિયાણાના ગુરૂગ્રામમાં બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ 11મી બ્રિક્સ ઉર્જામંત્રીઓની બેઠકનું આયોજન કર્યું. ઉપરાષ્ટ્રપતિ અને સભાપતિ સીપી રાધાકૃષ્ણને આજે રાજ્યસભાના નવનિર્વાચિત અને પુનઃ ચૂંટાયેલા 10 સભ્યોને શપથ લેવડાવ્યા. વેનેઝુએલામાં બે શક્તિશાળી ભૂકંપમાં 164 લોકોના મોત અને 971 લોકો ઘાયલ. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે કહ્યું કે યુકે સાથે મુક્ત વેપાર કરાર એ અત્યાર સુધીનો સૌથી વ્યાપક કરાર. અને આઈસીસી મહિલા ટી20 વિશ્વકપમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આઈએ સુને કાર્યક્રમ હવા મહેલ.

આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતી કાર્યક્રમ ઢલતી જાય રાત. આ છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર.